नमस्कार, आज 28 पूर्णांक फाउंडेशन स्पीकर्स एटले के 1314 किलोहर्ट्ज पर आकाशवाणी नो आपुज केंद्र छे। अत्यारे सवारना 5:58:15 थई छे। આજે શુક્રવાર 29 મે 2024, જ્યેષ્ઠ દિનાંક 8, શક સંવત 1948. આજની સભાની શરૂઆત કરીએ મંગલ સ્વરથી.

0: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
1: જવાબ અથવા સમાધાન ના મળે તો સીએમએસ પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક પછી સીએમએસ પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર. જઈએ. આવી ગઈ નવી કિડબેક.
2: આરબીઆઈ કહે છે પહેલા આપણી બેંક પછી આરબીઆઈ ઓમ્બુડસ્મેન.

0: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા માધવગીરી ગોસ્વામીના કંઠને. ભક્તિ સંગીત કાર્યક્રમ અર્ચનામાં હવે સાંભળીએ મંજી સાલાનીના સ્વરને.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાશે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શ્રોતાઓ મિત્રો, આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. અને આજ આપ સાંભળી રહ્યા હતા મેઘજી અસમલ કન્નરના કંઠને. હવે સાંભળીએ પરમાર ખીમજી નથુભાઈના સ્વરને.

0: સહિત સમાપ્ત કરીએ છીએ. આ પ્રસારણ આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે કૃષિ માહિતી. આજનો વિષય છે રાસાયણિક ખાતરોનો સંતુલિત ઉપયોગ. પ્રસ્તુતિ સીડી કરન્સિયાણી.
1: વધુ ઉત્પાદન મેળવવાની લાલસામાં ખેડૂતો વધુ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા જોવા મળે છે. તેથી જમીનમાં રહેલ જીવાણુઓને ખૂબ જ નુકસાન થાય છે. પરિણામે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે અને પાકને પોષક તત્વો જરૂરી માત્રામાં મળી શકતા નથી. રાસાયણિક ખાતરનો ઉપયોગ જે તે પાકમાં ભલામણ મુજબ કરવો, જેથી જમીનની ફળદ્રુપતાને કોઈ આડઅસર થશે નહીં. એક સાથે વધુ જથ્થામાં રાસાયણિક ખાતરો વાપરવા જોઈએ નહીં. દાખલા તરીકે નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોને 2-3 વખત વાપરવાથી તેનો લાભ વધારે થાય છે. ફોસ્ફરસ અને પોટાશ ખાતરો જમીનમાં સ્થિર થઈ જાય છે, તેથી તેનો ઉપયોગ વાવણી સમયે કરવો જોઈએ. રાસાયણિક ખાતરો યોગ્ય પ્રમાણમાં આપવાથી જમીનમાં ખૂટતા પોષક દ્રવ્યોને પૂરા પાડી શકાય છે. ખાસ કરીને નાની જાતની વધારે ઉત્પાદન આપતી જાતો માટે રાસાયણિક ખાતરો ઉપયોગી બને છે. 50 ક્વિન્ટલ ઘઉંના પાકના ઉત્પાદનથી 100-150 કિલોગ્રામ નાઇટ્રોજન, 70-80 કિલો ફોસ્ફરસ અને 125-150 કિલો પોટાશ વપરાઈને જમીનમાંથી ઓછું થાય છે. આપણી જમીન સાર્વત્રિક રીતે નાઇટ્રોજનની ઉણપ ધરાવે છે, પરંતુ ફોસ્ફરસ અને પોટાશમાં સ્થળે સ્થળે પરિસ્થિતિ જુદી જુદી હોય છે, જે કુદરતી પોષણ તત્વો અને અગાઉ આપેલા ખાતરના ઇતિહાસ પર આધાર રાખે છે. જે તે જમીનની ચકાસણી બાદ ખાતર વાપરવાની ભલામણ છે. જરૂરી પોષક તત્વોનો જરૂરી માત્રામાં વપરાશની વાત કરીએ તો જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે, વધુ ઉત્પાદન મેળવવા માટે જમીનની ચકાસણીના આધારે બધા જ પોષક તત્વોનો સંતુલિત માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. કોઈપણ એક પોષક તત્વોનો વધારે ઉપયોગ કરવાથી પોષક તત્વોની ઉપલબ્ધતામાં અસમાનતા ઉદ્ભવતી હોય છે. તેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટવા લાગે છે અને પાક પોષક તત્વોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકતો નથી. એટલે ખેડૂત મિત્રોએ મુખ્ય પોષક તત્વો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશની સાથે સાથે ગૌણ પોષક તત્વો જેવા કે ઝીંક, બોરોન, કેલ્શિયમ, સલ્ફર, લોહ તત્વો વગેરેનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. જમીનની ફળદ્રુપતા જાળવવા તથા વધુ ઉત્પાદન મેળવવા માટે સંકલિત પોષણ વ્યવસ્થા જમીનની પૃથ્થકરણ મુજબ અપનાવવી જરૂરી છે. હવે આ સંતુલિત ખાતરના વપરાશમાં વિગતે વાત કરીએ તો મિત્રો, જમીનના જો પોટાશની ઉણપ જણાય તો જમીન ચકાસણી અહેવાલ મુજબ ખાતર આપવા. સંશોધનના પરિણામોને આધારે તારણ કાઢેલ છે કે મધ્યમ કાળી ચૂનાવાળી અને મધ્યમ પોટાશ ધરાવતી જમીનમાં મગફળી, ખરીફ, ઘઉં, રવિ પાક પદ્ધતિમાં ઘઉંના પાકને હેક્ટરે 30 કિલો પોટાશ 15 કિલો પાયાના ખાતર તરીકે અને 15 કિલો 30 દિવસે આપવાથી આશરે 20% વધુ ઉત્પાદન મળે છે. તેમજ તે પછીની સિઝનમાં મગફળીના પાક ઉત્પાદનમાં પણ ફાયદો નોંધાયેલ છે. જસતની ઉણપ જણાય તો હેક્ટરે 20-30 કિલો ઝીંક સલ્ફર પાયાના ખાતર તરીકે વાવણી વખતે જમીનમાં આપવું. પોષક તત્વોની ઉણપ જણાય તો પોષક તત્વોની ઉણપમાં છોડના નીચેના ભાગના પાન પીળા પડી જાય છે અને બાકીનો ભાગ આછો લીલો થઈ જાય છે. મેગ્નેશિયમ છોડનો વિકાસ ધીમો પડી જાય અને છોડનો રંગ ઓછો પડી જાય. નવા પાન પર પીળા અને ઘાટા ટીપકા પડી જાય.

ગાંધીજીનો અક્ષરદેહ પુસ્તકમાંથી પઠન. કાર્લ હિથને પત્ર, જાન્યુઆરી 3, 1935. સાર: એક, પાર્લામેન્ટની સંયુક્ત સમિતિના અહેવાલમાં એવું સૂચન નથી કે બંધારણમાં એવી એક કલમ હોવી જોઈએ જેમાં એવી જોગવાઈ હોય કે સંપૂર્ણ સ્વાતંત્ર્ય અથવા હિન્દુસ્તાનના પ્રતિનિધિઓ જે નક્કી કરે તેના તરફ આપોઆપ પ્રગતિ થતી રહેશે. બે, સૂચિત બંધારણ હિન્દુસ્તાન ઉપર આજના કરતા વધુ આર્થિક બોજો લાદે છે અને આર્થિક કે રાજકીય ઉન્નતિની કોઈ સંભાવના દેખાતી નથી. ત્રણ, કેન્દ્રમાં 80% આવકને લોકોના કાબુ બહાર અનામત રાખવામાં આવી છે. ચાર, લશ્કરની ઉપર નીતિની કે ખર્ચની બાબતમાં લોકોનો કોઈ કાબુ નથી. પાંચ, દેશના ચલણ કે વિનિમય ઉપર લોકોનો કોઈ કાબુ નથી. છ, જે 20% ઉપરનો કાબુ નાણાં પ્રધાનના હાથમાં રાખવાનું સૂચવાયું છે તેને પણ ગવર્નર જનરલ મોકૂફ રાખી શકે છે. સાત, હેવાળમાં જે પ્રાંતિક સ્વરાજ્યની રૂપરેખા આપવામાં આવી છે તે તો નામ માત્રનું સ્વરાજ્ય છે, કારણ પ્રાંતોના ગવર્નરોને એટલી વિશાળ સત્તાઓ છે કે તેઓ ઇચ્છે ત્યારે જવાબદારીનો અંત લાવી શકે છે. જો કોઈ બ્રિટિશર સંસ્થાનોના દાખલા ઉપરથી એવો અનુમાન તારવે કે આ સત્તા વપરાશે તો એ જ્વલ્લે જ વપરાશે તો એ તદ્દન ખોટું છે. હિન્દુસ્તાનનો ભૂતકાળનો અનુભવ એથી તદ્દન ઉલટો જ છે. આઠ, જવાબદાર પ્રધાનોને અખિલ ભારતીય કે પ્રાંતિક સેવાના કોઈ સભ્યની બદલી કરવાનો સુદ્ધાં અધિકાર નથી. નવ, કહેવાતી સ્વતંત્ર ધારાસભાઓને પોલીસ કાયદામાં કે પોલીસને લગતા ધારાધોરણોમાં સુધારો કરવાનો અધિકાર નથી. દસ, બ્રિટિશ શોષણને પહેલા કદી નહોતું એટલું દ્રઢ બનાવવામાં આવ્યું છે. આ મુજબ બનાવેલા બધા વાંધાઓનો સમગ્રપણે વિચાર કરતા મન પર એવી અટળ છાપ પડે છે કે આજનું ચાલુ બંધારણ તો ખરાબ છે જ, પણ માથે જજુમી રહેલું આ નવું બંધારણ તો એનાથી અનંત ગણું વધારે ખરાબ નીવડશે. ઉપરાંત જો એ નવું બંધારણ પસાર થયું તો ભવિષ્યમાં વર્ષો સુધી એને લીધે થયેલું નુકસાન સુધારવું અત્યંત મુશ્કેલ થઈ પડશે. આ બધા વાંધાઓને જડબે સલાહ કરવા માટે એટલું યાદ રાખવું ઠીક પડશે કે આ બંધારણ એવા લોકો પર ઠોકી બેસાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જેઓ અત્યારે બ્રિટિશ હિન્દુસ્તાનના ઇતિહાસમાં અભૂતપૂર્વ દમન નીચે કચડાઈ રહ્યા છે. મારી જવાબદારીના પૂરા ભાન સાથે હું આ વિધાન કરી રહ્યો છું. જલિયાવાલા બાગની સ્મૃતિ મને તાજી છે. 1857ના કહેવાતા સિપાહીઓના બળવા વિશેના કે અને માળેસનના ગ્રંથો મેં વાંચ્યા છે. બંને ગ્રંથો વાંચતા ચિત્રી ચડે છે. તે વખતે તો નાની તલવાર હતી. આજનું દમન તો કોથળામાંની પાંચશેરી છે અને તેથી વધુ જીવલેણ છે. આ પત્રનો તમે ચાહો તો ખાનગી ઉપયોગ કરી શકો છો. એમાં જે મેં અભિપ્રાય વ્યક્ત કર્યો છે તેની માટે મારા સિવાય બીજું કોઈ જવાબદાર નથી. એ મહાદેવ મીરાને ટાઈપિસ્ટ સિવાય બીજા કોઈ મિત્રને બતાવ્યો નથી. મારું લખાણ કડવું લાગવાનો સંભવ છે, પણ હું તમને ચેતવવા માંગુ છું કે એનો એવો કશો અર્થ ન કરશો. એ ભાષા મેં જોયેલા અને અનુભવોના સત્યને જ કેવળ રજૂ કરે છે. એ સમગ્ર સત્યને રજૂ નથી કરતી. જો મારી પાસે તમને સમગ્ર સત્ય જણાવવાનો સમય અને શક્તિ હોત તો વર્ણન આથી પણ વધુ ખરાબ થયું હોત. પણ એમાં જે કારણ ચિત્ર મને જોવા મળે છે તે છતાં મારા મનમાં એક પણ અંગ્રેજ સામે કડવાશ નથી. હું માનું છું કે અંગ્રેજ પ્રધાનો પોતે જેને હિન્દુસ્તાનના હિતમાં લાભકારક નીતિ માને છે તેને જ અનુસરી રહ્યા છે. તેઓ પ્રામાણિકપણે એમ માને છે કે બ્રિટિશ રાજથી હિન્દુસ્તાનને એકંદરે લાભ જ થયો છે. તેઓ પ્રામાણિકપણે માને છે કે એ રાજ્ય હેઠળ હિન્દુસ્તાન આર્થિક પ્રગતિમાં અને રાજકીય કાબેલિયતમાં આગળ બન્યું છે. અને બુદ્ધિશાળી માણસોનો મોટો ભાગ ઇચ્છે છે કે બંધારણ જો એને મળ્યું તો તે હિન્દુસ્તાનને માટે હાનિકારક થઈ પડશે. પ્રામાણિક માન્યતા ગમે તેટલી ભૂલ ભરેલી હોય અને આ દાખલામાં મારે મતે એ ભૂલ ભરેલી છે તો તેની સામે લડવું મુશ્કેલ હોય છે. પણ કોઈપણ માણસની પ્રામાણિક માન્યતાને કારણે ગુસ્સે થવું એ પણ ખોટું છે. આથી આ મુજબના સારમાં વ્યક્ત કર્યો છે તેવો દ્રઢ અભિપ્રાય હું ધરાવતો હોવા છતાં મારી તમને વિનંતી છે કે મારી એ ખાતરી પર પૂરો વિશ્વાસ રાખજો

0: ઈશ્વરની મદદ હશે તો હું એકે પગલું ઉતાવળમાં કે ગુસ્સામાં આવીને નહીં ભરું. કોંગ્રેસમાંથી હું નિવૃત્ત થયો છું કારણ બીજા કારણો ઉપરાંત હું મારા ઉપર શક્ય હોય ત્યાં સુધી સરકારના રાજકીય પગલાઓની બાબતમાં મૌન લાદવા માંગુ છું. સ્વેચ્છાએ સ્વીકારેલી એકલતામાં હું અહિંસાની હજી ઘૂંટ રહેલી શક્યતાઓનો તાગ મેળવવા ઈચ્છું છું. જીવનના કોઈપણ ક્ષેત્રમાં એકે એક પગલું હું લઈ રહ્યો છું કે એ ધ્યેયને લક્ષ્યમાં રાખીને લઈ રહ્યો છું. આ પૃથ્વી પર મારે જો કોઈ સ્વાર્થ સાધવાનો હોય તો તે એક જ છે અને તે આજે હું જે અંતિમ સત્યની કેવળ આછી ઝાંખી કરતો લાગુ છું તેને સમજવાનો પ્રયત્ન કરવાનો. ભારે પરિશ્રમપૂર્વકની શોધ પછી હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે જો મારે એને પૂર્ણ રૂપે જોવું હોય તો તે મન વચન અને કર્મથી અહિંસા પાળીને જ જોઈ શકું. આ શોધ મને ક્યાં લઈ જશે એની મને પોતાને ખબર નથી. તેમ મને સમય પાક્યા પહેલા એ જોવાની લેશ પણ ઈચ્છા નથી. આથી મારી તો ઈશ્વરને સતત એવી પ્રાર્થના છે કે મને હવે પછીનું પગલું બતાવે. અને જો તમારામાંના કોઈ મિત્ર પૂરા હૃદયથી મને એ શોધમાં મદદ કરી શકે તો હું આભારી થઈશ. તમારો સરહદય મોહનદાસ કરમચંદ ગાંધી. મિસિસ લિન્ડીઝને પત્ર, જાન્યુઆરી 3, 1935. પ્રિય બહેન, તમને સૌને નવું વર્ષ સુખદાયી નીવડો. તમારો પત્ર મને બરાબર વેળાસર મળ્યો તેથી હું તમને આ નાની ચિઠ્ઠી લખી રહ્યો છું. હું ઘણીવાર તમને અને મારી ઓક્સફર્ડની મુલાકાતને સંભાળું છું પણ હાથ પર કામ એટલું બધું હોય છે કે પ્રેમપત્રો લખવાનો વખત જ નથી રહેતો. અહીં અમે બધી રીતે ભારે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ પણ હું આશા ખોતો નથી. મને ખાતરી છે કે શિશિર પછી વસંત આવવી જ જોઈએ. પોતાના કૂતરા બિલાડાને પોતાના કુટુંબીજનગણમાં એમાં પ્રેમ ભાવના રહેલી છે. તમે જાણો છો કે એન્ડ્રુસ થોડા દિવસ અહીં અમારી વચ્ચે રહી ગયા. તેઓ એપ્રિલમાં પાછા ફરવાની આશા રાખે છે. ડોક્ટર મોર્ડ રાયડન કરાંચી છે. હું તમને દિલ્હી મળવાની અપેક્ષા રાખું છું. હમણાં હું દિલ્હી છું અને 3-1 અઠવાડિયા મારું અહીં રહેવાનું થશે એવી ધારણા છે. મેરા, મહાદેવ અને દેવદાસ અહીં છે. પ્યારેલાલ મુંબઈ નજીક ગયેલા છે. તમે સૌને અમારા સૌના સ્નેહ સહિત તમારું સરહદય મોહનદાસ કરમચંદ ગાંધી. છગનલાલ જોશીને પત્ર, જાન્યુઆરી 4, 1935. ચિરંજીવી છગનલાલ. સાથીનું પત્નું જોજો. વણીલાલ સરસ માણસ છે. હરિલાલને પરિચય છે. જસુખલાલના ભાઈએ હરિજન સેવામાં ઘસડાય તો સારું. એને પગાર કરતા કંઈ વધારે જરૂર લાગે છે. તમે મળજો, તમારી નજર ઠરે. નારાયણદાસ તે મરાજી થાય ને તેવા માણસનો રાજકોટની આસપાસ ખપ હોય તો તેને રાખી લેજો. બાપાને તમે ખૂબ રાજી કર્યા લાગે છે. રમા કેમ છે? ધીરું વિમુનું કેમ ચાલે છે? રામદાસનું મહાન મધદરિયે છે, હવે તે મુંબઈમાં છે. મારો અહીં 20મી લગીતો છે. હરિજનમાંથી અહીંની પ્રવૃત્તિનો ખ્યાલ આવશે. હરિજન સેવકો જો સહેજે ખાદીને સૂર્ય સમાન સમજી બીજા ગ્રામોદ્યોગોને ગ્રહોની જેમ ગોઠવી શકે ને તેમાં પડે તો ભાગ નથી પણ ઇષ્ટ છે. એ જો સમજી ગયા હોવ તો તેનો ઉપયોગ કરજો. પંડિતજી અહીં છે. તે સાબરમતી રહેવા જાય છે. હાલ થોડી વાળા લોટની ભાખરી સાથે રાખવી. ઘઉંનો પોખ રાખજો. અહીં ઠંડી ખૂબ છે. બંને વાર ફરવાનું ચાલુ છે. લશ્કર હોય જ અંતુલ કાલે આવી અંબુજમ તારા ખબર કાઢ્યા જ કરે છે. સંક્રાંતિ લગી એનું આશ્રમ તૈયાર થઈ જશે. રામદાસને કાગળ લખ્યા કરજે. અહીં 20મી લગી તો છું જ. બાપુના આશીર્વાદ.
1: ગાંધી વંદના પ્રસાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6:55 આપ સાંભળશો સંસ્કૃતના સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી.

0: સી ઓની તબિયત લથડતા તેમને રેસ્ક્યુ કરીને તાત્કાલિક જસાદાર એનિમલ કેર હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ news.gov.in/geo અને અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ _ABD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર તેમજ માય જીઓવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઇન મોકલી શકશે. ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લીંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. મંતવ્ય અને સૂચન મોકલવાનો આજે અંતિમ દિવસ છે. છોટાઉદેપુર જિલ્લાના એક મહિલાએ મોતીકામની કલાને લુપ્ત થતી બચાવવા 100 જેટલી મહિલાઓને તાલીમ આપી છે અને તાલીમ લીધેલી આ મહિલાઓ મોતીકામ કરી આત્મનિર્ભર બની છે. દિલ્હી, ચેન્નાઈ, રાજસ્થાન, અમદાવાદ, વડોદરા, કેવડિયા જેવા મોટા શહેરોમાં સ્ટોલ લગાડી તેનું વેચાણ કરી આજીવિકા મેળવી રહી છે. આ અંગે રવિતા રાઠવા નામની એક તાલીમાર્થીએ પ્રતિક્રિયા આપી.
1: અને મારી બાજુમાં સોનલબેન રાઠવા આ વર્ષોથી મોતીનું કામ કરે છે. ત્યારે અમે પહેલા ઇન્ટરેસ્ટ નથી ધરાવતા હતા, પણ જયારે જોડે રહીને અમે જોયું કે સોનલબેન મોતીની માળા બનાવે છે ત્યારે અમને પણ એવું લાગ્યું કે અમારે બી બનાવવી જોઈએ. ત્યારે અમે ઘરનું કામ કરી નવરા થઈએ ત્યારે અમે સોનલબેન જોડે આવી શીખી અને માળા બનાવતા શીખી ગયા અને એક વખત મહિનાની તાલીમ લીધી. એવી રીતે અમે આગળ મોતીની માળા બનાવતા શીખી ગયા. પછી જયારે જયારે અમને સમય મળે ત્યારે અમે માળાઓ બનાવી સોનલબેનને આપતા અને અમે રોજગારી મેળવતા.
0: રાજ્યમાં ગરમી અને ઉકળાટ વચ્ચે આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી 2 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આગામી 2 દિવસ બાદ તાપમાનમાં 3-5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાંભરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યના 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન અમદાવાદ ખાતે નોંધાયું છે. ભાવનગર શહેરમાં બપોરે મહત્તમ તાપમાન વધીને 42.8 ડિગ્રી ઉપર રહેતા અને ગરમ પવન ફેંકાતા લોકો ગરમીથી પરેશાન જોવા મળ્યા. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ ચંદીગઢમાં આજે ક્વોલિફાયર 2માં ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. વિજેતા ટીમ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2026ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. ગુજરાત ટાઇટન્સ ક્વોલિફાયર 1માં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારી હતી, જ્યારે રાજસ્થાન રોયલ્સ એલિમિનેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને સ્થાન મેળવ્યું હતું. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. કૃષિ વિભાગ હસ્તકની તમામ કચેરીઓ, નિગમો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં સોલર રૂફટોપ લગાવવાનો આદેશ. રાજ્યમાં ઇબોલા વાયરસ સામે તંત્ર સંપૂર્ણ સજ્જ. ગઈકાલે વડોદરામાં નોંધાયેલો ઇબોલા વાયરસનો શંકાસ્પદ કેસ નેગેટીવ. આગામી 4 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર 2 મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: Pešvaru a Puske Leže. Sotanetro prestoči partisangitno portrom Vanina, Tetan Sanguri, Pandit Rajan Mishra and Sajan Mishra na Yugan Kantne, Rajnaka Shri Tulsidas. And a pena, I'm Sanguri and Sandish.
1: જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને ભરવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો

સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5890.

શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજની ભાવિ દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળામાં 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને

આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 490.

0: ჩვენი ალბომის კენძში ფესტივალში პრესენგით აღნიშნავში ანტარასია ევერესტ დევას სამბადან პარიშარო პატან შიტა რაშნოვ
1: Mount Everest Divas અથવા આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ દર વર્ષે 29 મેના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ બે બહાદુર પર્વતારોહકો સર એડમંડ હિલેરી અને તેનઝિંગ નોર્ગે શેરપાના સન્માન માટે સમર્પિત છે જે 29 મે 1953 ના રોજ વિશ્વના સૌથી ઊંચા પર્વત પર ચડ્યા હતા 9 મે 1953 ના રોજ સવારે 11:30 કલાકે ન્યુઝીલેન્ડના એડમંડ હિલેરી અને નેપાળના તેનઝિંગ નોર્ગે 29,032 ફૂટ ઊંચા એવરેસ્ટના શિખર પર પહેલું પગલું ભર્યું હતું બૌદ્ધ પરંપરા અનુસાર તેનઝિંગે પર્વતની ટોચ પર દેવતાઓને બરફમાં દબાવીને મીઠાઈઓ અને બિસ્કીટ અર્પણ કર્યા હતા સંયુક્ત રાષ્ટ્ર નેપાળ અને ભારતના ધ્વજ સાથે ફોટા ખેંચ્યા હતા અને તળેટી તરફ પરત આવવાનું શરૂ કર્યું હતું તેઓએ વિશ્વની ટોચ પર લગભગ 15 મિનિટ વિતાવી હતી આથી નેપાળે વર્ષ 2008માં જયારે પ્રખ્યાત પર્વતારોહક એડમંડ હિલેરીનું નિધન થયું ત્યારે તેમની યાદમાં 29 મેને આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું એવરેસ્ટ આરોહણનો રોચક ઇતિહાસ જોઈએ તો રોયલ જિયોગ્રાફિકલ સોસાયટી અને આલ્પાઇન ક્લબ દ્વારા પ્રાયોજિત આ અભિયાન પાર પાડ્યું હતું પડોશી પર્વતો પર 3 અઠવાડિયાની તાલીમ પછી ખુંગુ આઈસફોલ ઉપર એક માર્ગ બનાવવામાં આવ્યો અને પશ્ચિમ CWM હેડ પર પુરવઠાનો ભાર લાવવાનું શરૂ કરવું શક્ય બન્યું એવરેસ્ટના શિખર પર પહોંચવા માટેનો પહેલો પડકાર લગભગ 400 ફૂટ 120 મીટર લાંબો ખડકનો એક સપાટ શિખર હતો જે બરફના કોર્નિસ દ્વારા ઘેરાયેલો હતો દક્ષિણ શિખર અને એવરેસ્ટના શિખર વચ્ચેનો છેલ્લો અવરોધ ખડક અને બરફનો એક ઢાળવાળો ઢાળ હતો જેને હવે કહેવામાં આવે છે હિલેરી સ્ટેપ જો કે તે ફક્ત 55 ફૂટ ઊંચું છે પણ તેની ઊંચાઈ ખૂબ જ વધારે હોવાથી અને ભૂલ જીવલેણ હોવાથી આ રચના પર ચઢવું મુશ્કેલ હતું પરંતુ હિલેરી અને તેનઝિંગ પાસે ફક્ત બરફ પર ચઢવાના સાધનો હતા પહેલા હિલેરી અને પછી તેનઝિંગે અવરોધનો સામનો એ રીતે કર્યો જેમ કોઈ ખડકની ચીમની પર ચડી જાય છે અહીં યાદ કરીએ બચેન્દ્રી પાલને બચેન્દ્રી પાલ એક ભારતીય મહિલા પર્વતારોહક છે જે 1984માં માઉન્ટ એવરેસ્ટના શિખર પર પહોંચનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા તેમને ભારત સરકાર દ્વારા 1984માં ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી અને 2019માં ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો તો ભારતની પ્રથમ અપંગ મહિલા અને વિશ્વની બીજી અપંગ મહિલા કે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે તે છે અરુણિમા સિંહા તે એક ભારતીય પર્વતારોહક અને રમતવીર છે 2011માં જ્યારે તે લૂંટારૂઓનો પ્રતિકાર કરી રહી હતી ત્યારે લૂંટારૂઓએ તેને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારી દીધો હતો જેના કારણે તેના ડાબા પગમાં સળિયા ઘૂસી ગયા હતા અને કરોડરજ્જુમાં અનેક ફ્રેક્ચર થયા હતા સારવાર દરમિયાન તેનો જીવ બચાવવા માટે પગ કાપી નાખવો પડ્યો હતો દરમિયાન ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર દરમિયાન તેણે માઉન્ટ એવરેસ્ટ ચઢવાનો સંકલ્પ કર્યો જેના માટે તેણે પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલનો સંપર્ક પણ કર્યો અને તેની હિંમત વધી 21 મે 2013 ના રોજ સવારે 10:55 વાગ્યે માઉન્ટ એવરેસ્ટના શિખર પર પહોંચી એવરેસ્ટ પર ચઢનાર પ્રથમ અપંગ મહિલા બન્યા તેણીને શિખર પર પહોંચવામાં 52 દિવસ લાગ્યા તેણીએ એક નાનો સંદેશ પણ લખ્યો જેમાં સર્વશક્તિમાનનો આભાર માન્યો દરેક વ્યક્તિએ માઉન્ટ એવરેસ્ટ પર ચઢવા માટે તમામ અવરોધોને બહાદુરીથી સન્માનિત કરવા માટે આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસની ઉજવણી કરવી જોઈએ ટ્રેકિંગ હિલ ક્લાઇમ્બિંગ વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ અજમાવવા માટે પણ આ એક ઉત્તમ દિવસ છે અન્ય લોકોને જોખમ લેવા અને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા પ્રેરણા આપવા માટે એવરેસ્ટ આરોહણ દિવસ મનાવવામાં આવે છે

ઓફિસર અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી શાહે કહ્યું કે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબની રમતગમત સુવિધાઓ ઉભી કરાઈ રહી છે. અમદાવાદ વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800117800 પર તેમજ માય જીઓવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર ઓનલાઈન મોકલી શકશે. ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લીંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આજ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

ती मुझ अफवाहों थी दूर रही। आरोग्य विभाग द्वारा आपवामां आवती सत्तावार माहिती पर ज विश्वास राखवा नागरिकोने विनंती करी हती। પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે એલપીજી સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયા કિનારે આવી પહોંચ્યું છે। CMD-23 નામનું ઈરાની જહાજ 4,000 મેટ્રિક ટન એલપીજીના જથ્થા સાથે પોરબંદર જેટીએ લાંગર્યું છે, જેનાથી રાજ્ય સહિત દેશ માટે એલપીજીનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરાશે। પશ્ચિમ રેલવેની DRUCCની બેઠકમાં કચ્છના રેલવેના વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી। આ બેઠક દરમિયાન કચ્છના રેલવેના પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા વિચારણા કરાઈ હતી। કચ્છ દેશના મહત્વપૂર્ણ

0: of Engineering ની પ્લેટિનમ જ્યુબલી સમારોહમાં પણ હાજરી આપશે. આવતીકાલે શ્રી રાધાકૃષ્ણન પણજી ખાતે ગોવાના રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને ગોવાના સીએસઆઈઆર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીની પણ મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદેસર રહેતા લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાળ કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
1: और इसके लिए नरेंद्र मोदी जी ने एक डेमोग्राफी चेंज कमिटी बनाने का निर्णय किया है. जो हाई पावर कभी भी देश भर में जनसंख्या का जो कृत्रिम बदलाव हुआ है उसके कारण परिस्थितियों की चिंता करेगी और इसके लिए कोई कानून बनाने की जरूरत है तो इसकी भी चिंता करेगी.
0: સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવલકરના નેતૃત્વ હેઠળની સમિતિ એક વર્ષની અંદર પોતાનો અહેવાલ રજૂ કરશે. ગૃહમંત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુરેન્દ્ર અધિકારીની પ્રશંસા કરતા કહ્યું કે વાડના કામ માટે 7 દિવસમાં 600 હેક્ટર જમીન સુરક્ષાદળને સોંપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. સરહદ સંબંધિત મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક કરશે.
2: કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગતરાત્રે ભુજ પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ પરિવાર દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આજે સવારે તેઓ બોર્ડર આઉટપોસ્ટ G7નું ઉદઘાટન કરશે અને બીએસએફના જવાનો સાથે સંવાદ કરશે. કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અને અતિ સંવેદનશીલ હરામીનાળા તથા ગ્રીક વિસ્તારની મુલાકાત લેશે. જળમાર્ગ દ્વારા નિરીક્ષણ કરશે. આ દરમિયાન તેઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે સરહદ સુરક્ષાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. હંસિની વાજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે રશિયામાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા મંચને સંબોધતા આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની અને આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણો હોઈ શકે નહીં તેમ જણાવ્યું હતું.
3: આતંકવાદ આંતરરાષ્ટ્રીય સુરક્ષા કે સબસે ગંભીર ખતરો મેં એક હૈ. રાષ્ટ્રપતિ પુતિન ને હાલ હી મેં બહુત હી પ્રભાવશાલી ઢંગ સે રેખાંકિત કિયા હૈ. ઉન્હોને મહેસૂસ કિયા હૈ કે એક એસા મુદ્દા હૈ જિસ પર સભી આંતરરાષ્ટ્રીય સુરક્ષા વિશેષજ્ઞો કો ધ્યાન દેને કી જરૂરત હૈ. યે માનવતા કે સભી મૂલ્યો કો પ્રહાર કરતા હૈ. ભારત ખુદ હી ઇસ પ્રાયોજિત આતંકવાદ કા શિકાર રહા હૈ. અપ્રેલ 2025 મેં પૂરી દુનિયા ને જમ્મુ કશ્મીર મેં 26 નિર્દોષ નાગરિકો કી જઘન્ય હત્યા દેખી હૈ.
0: એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મોસ્કોમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે શ્રી ડોભાલે મોસ્કોમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સુરક્ષા મંચ અને સુરક્ષા બાબતો માટે ઉચ્ચ પ્રતિનિધિઓની 14મી બેઠકમાં ભાગ લીધો હતો. રશિયન ફેડરેશનની સુરક્ષા પરિષદના સચિવ સર્ગેઈ સોઇગુ દ્વારા આયોજિત આ બેઠકમાં બહુધ્રુવીય વિશ્વના ઉદભવના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટેના પડકારો અને ધમકીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પશ્ચિમ એશિયાની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા શ્રી ડોભાલે હોર્મુઝ સ્ટ્રેટ અને લાલ સમુદ્ર સહિત આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા વેપારની સલામતી અને અવિરત હિલચાલ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે. શ્રી ડોભાલે તેમની રશિયન સમકક્ષ સોઇગુ સાથે બેઠક દરમિયાન બંને પક્ષોએ સંરક્ષણ, સુરક્ષા, ઉર્જા અને વેપાર આર્થિક સંબંધોના ક્ષેત્રોમાં સહયોગની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં આદિવાસી સુરક્ષા મંચના પ્રતિનિધિઓને મળ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આદિવાસી સમુદાયનું સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. આ બેઠક દરમિયાન આદિવાસી સમુદાયનો વિકાસ અને તેમના સશક્તિકરણને લગતા વિવિધ વિષયો પર અર્થપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABP ને ફોલો કરશો. ત્રિશા શર્મા મૃત્યુ કેસમાં સીબીઆઈએ ગિરિમાળા સિંહની ધરપકડ કરી છે. ગિરિમાળા ત્રિશાના સાસુ અને નિવૃત્ત જિલ્લા અને સત્ર ન્યાયાધીશ હતા. ગઈકાલે તેમની ભોપાલમાં ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ સીબીઆઈની ટીમે ગિરિબાલાના ઘરે લગભગ 7 કલાક પૂછપરછ અને તપાસ કરી હતી. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. એક દિવસ પહેલા મધ્યપ્રદેશ હાઈકોર્ટે તેમના આગોતર અરજીને રદ કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે કેસની ગંભીરતા, પુરાવા અને તપાસના તબક્કાને જોતા તેમને રાહત આપવી યોગ્ય નથી. અમેરિકન અને ઈરાનની વચ્ચે વધુ આગામી 60 દિવસના યુદ્ધ વિરામ

0: ट्रंप को सम्मत थया छे, परंतु एक करार ने राष्ट्रपति डोनाल्ड ट्रंप ने अंतिम मंजूरी की जरूर छे। आ मार्का हेठळ वॉर्म स्ट्रीट कोई पण दखल विना जहाजों माटे फरीथी खुलशे, कोई टोल अने कोई दखल नहीं, परंतु तेना माटे ईरान ने 30 दिवस नी अंदर जलमार्ग में तैनात जहाजों ने शस्त्रों दूर करवा पड़शे। बदला में अमेरिका ईरानी बंदरों पर तेनु नौकादल की नाकाबंदी हटावशे अने तेहरान में मुक्तपणे तेल वेचवानी मंजूरी आपता प्रतिबंधों में छूट आपशे। आ करार में आगामी 60 दिवस में परमाणु शस्त्र और युरेनियम अंगे ईरान माटे महत्वपूर्ण मुद्दों रहेशे। युद्ध विराम वच्चे ईरान और अमेरिकी सैन्य द्वारा हमला थता युद्ध विराम माटे असमंजस की स्थिति सर्जाई छे।
1: अमेरिका ईरान संघर्ष विराम अब लगभग फिर से सीधे सैन्य टकराव में बदल चुका है। हॉर्मुज जल डमरू मध्य के पास वाणिज्यिक जहाजों को निशाना बना रहे ईरान के 4 ड्रोन को अमेरिका ने मार गिराया। इसके जवाब में ईरान के रिवोल्यूशनरी गार्ड्स ने दावा किया है कि उन्होंने एक अमेरिकी सैन्य अड्डे पर हमला किया है। इस बीच इसराइली सेना ने लेबनान में अप्रैल में लागू हुए संघर्ष विराम के बाद अब तक का सबसे बड़ा निकासी आदेश जारी किया है। उधर दोहा में जारी शांति वार्ता का उद्देश्य मौजूदा संघर्ष को समाप्त करना और होर्मुज जल डमरू मध्य को दोबारा खोलना है। दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से मनोज।
0: केंद्रीय गृहमंत्री अमित शाह गईकाले अमदावाद में योजनारी कॉमनवेल्थ गेम्स और ओलम्पिक्स की तैयारियों की समीक्षा करी थी। श्री शाह जणाव्युं कि सरकार देश में विश्वस्तरीय रमतगमत माळखा और अत्याधुनिक तालीम सुविधाओं का विस्तार कर रही है। તેમણે જણાવ્યું હતું કે અમદાવાદના આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરવા માટે રમતગમત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે। આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આજે સાંજે 9 વાગે ચંદીગઢમાં મહારાજા યાદવિન્દ્રસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ક્વોલિફાયર 2માં ટકરાશે। આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે। વિજેતા ટીમ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2026ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે। प्रधानमंत्री नरेन्द्र मोदी आ रविवार 31 मे न रोज आकाशवाणी पर प्रसारित होना मन की बात कार्यक्रम में देश विदेश समक्ष विचारों रजू करते हैं। आज अखबारों में मुख्य समाचार रजू करे मारा सहयोगी निकिता शाह।
2: આજના મોટાભાગના અખબારોમાં ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર, ઇરાન અમેરિકા વચ્ચે શાંતિની આશા પર પાણી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું રાજીનામું જેવા વિવિધ સમાચારો વાંચવા મળી રહ્યા છે। ગુજરાત સમાચારની હેડલાઇન છે ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર, જજો ભ્રષ્ટ છે મદ્રાસ હાઈકોર્ટ। સંદેશ પ્રથમ પાને લખે છે કોર્ટના જજીસ ભ્રષ્ટ હતા અને છે મદ્રાસ હાઈકોર્ટ। નવ ગુજરાત સમયની હેડલાઇન છે ટ્રમ્પ રાજી થાય તો ઇરાન સાથે 60 દિવસ યુદ્ધ વિરામ નક્કી।
0: ઉપરાષ્ટ્રપતિ સીવી રાધાકૃષ્ણન આજે કર્ણાટક, ગોવા અને કેરળની 3 દિવસની મુલાકાતે। કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદેસર રહેતા લોકો સામે પગલાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરૂચ્ચાર કર્યો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે। રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજય ડોભાલે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની હાકલ કરી। અમેરિકા અને ઇરાન વચ્ચે વધુ આગામી 60 દિવસના યુદ્ધ વિરામ લેવા માટે સમજૂતી। આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આજે ક્વોલિફાયર 2 સામે ટકરાશે। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા, હવે પછી આજે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
3: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે।

શ્રોણીનું આ ભુજ કેન્દ્ર છે. હવામાન સમાચાર. હવામાન વિભાગમાંથી મળેલ માહિતી અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન અધિકતમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી ભુજ ખાતે નોંધાયું છે. ખેડૂત મિત્રો અને માછીમાર ભાઈઓ માટે કોઈ ચેતવણી આપવામાં આવી નથી. હવામાન સમાચાર પૂરા થયા.

તળોદરા કેન્દ્રથી રિલે કરાશે. બાર અને બે મિનિટે આપ મળશો ગેર ફિલ્મી ગીતો. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહયોગ. 1:10 આપ સાંભળશો સુગમ સંગીત અને 1:30 ફોજી ભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી રિલે કરાશે.

અને બીજી સભાનો આરંભ આપ સાંભળશો યુવ વાણી 6:30, 7:20 ગામનું ચોરો, 8:45 સમાચાર સંધ્યા દિલ્હી કેન્દ્રથી અને 10 વાગે વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રના કાર્યક્રમો રિલે કરાશે.

0: આકાશવાણીનો આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે હેલો કરિયુગાન. આજનો વિષય છે થાવકો માસ્તર, વક્તા રાયનો સિકંદર, કાર્યક્રમ પ્રસ્તુતિ પલ્લવી માણેક.
1: જોહી ભુજ કેન્દ્ર આય અને આ પલ્લવી તાજો સ્વાગત કર્યા હતી કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાલ મેં. આજ પણ આમંત્રિત કર્યા આઈએ ન્યૂઝ પ્રાથમિક શાળા જા પ્રિન્સિપલ એડા શ્રી સિકંદર રાયમા કે તો હલ્યા સિકંદરભાઈ આજો સ્વાગત આય અસાજે કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાલ મેં.
2: જી શુક્રિયા પલ્લવી બેન, આપ મુકે આકાશવાણી ભુજ અંદર બોલાવ્યા તેન લા કરે આપ જો દિલથી દિલ જી ગહેરાઈ શુક્રગુઝાર.
1: અજ પણ ગાલ કરીંદાસી કે હકડો આદર્શ શિક્ષક કેડો હોણું ખપે, તો સાહેબ જણાઈ જા જરા કે અહી તો પેલા તો શિક્ષક બને જી આખે પ્રેરણા કડાનું મળી.
2: જી પલ્લવીબેન, ધોરણ આઠ જે અંદર વીએલ શાળા નલિયા જે અંદર જડે અભ્યાસ કરીંદા હોવાસી એન સમય જે અંદર અસાજા સંજય સાહેબ શિક્ષક દિન તરીકે કાર્યક્રમ અસાજે શાળા જે અંદર ઉજવ્યો અને એન જે અંદર મૂકે શિક્ષક તરીકે બને જો મોકો મળ્યો અને ઓડાથી જ એકલો એડો પ્રેરણા મળી કે બાકી ભવિષ્ય જે અંદર શિક્ષક બનવું હોય.
1: બરાબર. અને આજે શિક્ષણ પદ્ધતિ કેડી આય કેડી રીતે અહી છોકરી કે ભણાયો હતા?
2: જી મુજી શિક્ષણ પદ્ધતિ જી અગર ગાલ કર્યું તો મણિયા તો પહેલે એકડે ક્લાસ જે અંદર એકડો શિક્ષક જો રોલ ઈ હે કે એકડે ક્લાસ કે જીવતો જાગતો રખે, તો મુજો પણ ઈ જ પર્પઝ હોય તો જડે પણ ક્લાસ ની અંદર વણ્યા તો મણિયા પહેલે મારે છોકરા મણી કે પૂછણું કે અહી કી આયો કી તબિયત કી હે, કોઈ છોકરો સોતેલો હોય તેને કે જગાયણું, યા કોઈ છોકરો કમઝોર નજર અચે તો ઈ કોરેલા નિરાશ થઈ બેઠો હોય, મણિયા પહેલે ઈ પૂછા કરે અને વચ્ચે કે મણિયા પહેલે પાકે અભ્યાસ લા કરે જો કો પ્રિપેર કરી નું ખપે ઈ મણિયા પહેલે પ્રિપેર કરો તા અને એન પૂઠિયા પા પાંજે છોકરે કે પાંજે વિદ્યાર્થી કે ભણાઈ જી શરૂઆત કર્યું તા જેથી બચ્ચા એક્ટિવ રહે. અને શિક્ષણ પદ્ધતિ જી ગાલ કર્યું તો એકદમ સિમ્પલ અને સરળ ભાષા જે અંદર કોઈ પણ ટોપિક ભણાયનું હોય તો એકદમ સિમ્પલ ભાષા જે અંદર સમજાયનું તાકે વિદ્યાર્થી કે જે તે મુદ્દો હોય એ સમજા જીવને.
1: બરાબર. આથી વિદ્યાર્થી સારી રીતે પ્રેરિત થયા હતા એડો સોયો હોય તો અંદાય કરીને અહીં કોરો મહેનત કરો હતા?
2: જી મીડિયા પહેલે તો પાંકે વિદ્યાર્થી કે સમજણું પે હર એકડો વિદ્યાર્થી 60 હોય કે 50 હોય કે 40 હોય હર એકડો વિદ્યાર્થી જો વ્યક્તિત્વ અને એની સમજીજી વિચારશ્રેણી અને સમજણ શક્તિ યુનિક હોતી તો મણિયા પહેલે પાકે દરેક વિદ્યાર્થી કે સમજણું પહેતો કે એન વિદ્યાર્થી જી માનસિક સ્થિતિ કરો હોય કે માહોલ મજાનું હચે તો કેટલા એ રહેતો એની જ્યાં વાલી કરો કરી હતા એની પરિસ્થિતિ કે સમજીને પણ ભણાયું એ કઈ લેંગ્વેજ મેં જરા સમજી શકે એન લેંગ્વેજ કે સમજીને પણ ભણાયું તો મુજે ખ્યાલથી છોકરો વધુ સમજી શકે તો અસા પણ ઈ જ મેથડ અપનાયું તા.
1: બરાબર. અને આવ સોયો હોય કે આજે ક્લાસ મેં મણી બે મણી ક્લાસે મેં અવાજ થી પણ આજે ક્લાસ મેં થી અવાજ બાર આવે ને નતો તો એડો અહીં કરો કરોતા કે જેન જે લીધે ઈ માહોલ ઉભો થઈ હતો.
2: અસલ મેં જરા મુજે ક્લાસ ની અંદર બાળક વધુ બોલે તા વધુ બોલે તો મીન્સ મતલબ ઈ કે ઈ વિદ્યાર્થી કે જડે મૂકી ક્વેશ્ચન કરીનું હોય તો ઈ બે

આકાશવાણીના ભુજકેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા હતા. હવે થોડે ક્ષણોમાં ગુજરાતીમાં સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

0: शवा जो श्रोता मित्रों प्रस्तुत छे कार्यक्रम गीत सुधा प्रथम सांभळीए मनुभाई परमार ना कंठने एना पहला आओ सांभळीए आ संदेश
1: સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079 200

0: પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: ગીત સુધામાં પ્રથમ સાંભળીએ મનુભાઈ પરમારના કંઠની.

તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી

0: માંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગીત સુધા. હવે સાંભળીએ નિકેશ સંઘવીના કંઠને.

0: તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: શ્રોતા મિત્રો, આજના ગીત સુધા કાર્યક્રમની અંતિમ રચના સાંભળીએ નિશા ઉપાધ્યાયના કંઠે.

આકાશવાણીનો ભૂસ્કિન્નુંનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, પ્રાયોજક NCERT.

ચક બ્રાન્ચ દ્વારા પ્રજ્ઞાચક્ષુભાઈ બહેનો માટે ડિજીલોકર એપ્લીકેશન, એસટી પાસ, રેલવે પાસ સહિત અન્ય પ્રજ્ઞાચક્ષુ સંબંધિત કામગીરી માટે 31 મેના રોજ રાપર ખાતે સેમિનારનું આયોજન. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આજે ચંદીગઢમાં ક્વાલિફાયર 2માં ટકરાશે. આગામી 4 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10 મિનિટે અપાશે.

આકાશવાણી નું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે નારાયણ સ્વામીના કંઠે ભજનો સંતવાણી. આના પહેલા આવો સાંભળીએ આ સંદેશ.

0: તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: તમે જાણો છો કે સરકાર શ્રી ની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: શું તમે હીટ સ્ટ્રોક થી બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલાં હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

નારાયણ સ્વામીના કંઠને આપ માણી રહ્યા હતા. આ ભજનની સાથે જ આજનો સંતવાણી કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આ પ્રસારણ આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. હવે થોડી ક્ષણોમાં કેન્દ્રથી રિલે કરાશે.

તમે જે સાંભળી રહ્યા હતા સિંધી કાર્યક્રમ સુરહાન, આસાન આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પવિત્ર રંગીન કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ શોલે ફિલ્મના આ ગીત સાથે, જે અંતર્ગત આ ગીતના સ્વર આપ્યા છે કિશોર કુમાર અને મન્ના ડે. સંગીત છે આરડી બર્મનનું.

આકાશવાણીનો આ ભુજકેન્દ્ર છે. પ્રસ્તુત છે મનોરંજન. આજે સંગીતકાર સ્નેહલ ભાટકરની પુણ્યતિથિ પર વિશેષ ફિલ્મી ગીતો આપ સાંભળશો. પ્રથમ સાંભળીએ લતા મંગેશકર અને મુકેશના યુગલ સ્વરમાં ફિલ્મ હમારી યાદ આયેગીનું આ ગીત.

રોગથી બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.

0: ઉનાળામાં સુરક્ષા સૂચનાનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનાનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: કઈ કઈ ને થાકી ગયો?
3: શું થયું?
2: નવી ફીડબેક જોઈએ છે.
3: તો પેલા કેપ્ટન ને કહે
2: ના માને
3: તો મેનેજર ને.
2: કરેક્ટ.
3: તો આમ જ
2: પેલા ફરિયાદ બેંક ને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ના મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો.
3: તો પહેલા બેંક પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર.
2: જઈએ. આવી ગઈ નવી ફીડબેક.
4: RBI કહે છે
0: પહેલા આપણી બેંક પછી RBI ઓમ્બુડસમેન.
5: મનોરંજનમાં હવે સાંભળીએ તલત મહેમૂદના સ્વરમાં ફિલ્મ કેપ્ટન કિશોરનું આ ગીત.

0: श्रोता मित्रों, मनोरंजन कार्यक्रम में आज संगीतकार स्नेहल भाटकर की पुण्यतिथि पर विशेष फिल्मी गीतों आप मानी रहा था। आ प्रसारण आकाशवाणी भूज केन्द्र पर करवामां आवी रह्युं छे। हवे प्रस्तुत छे लोक संगीत, सांभळीए समूह स्वर में आ रचना। एना पहला आओ सांभळीए आ संदेश।
1: જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: જાણો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: લોક સંગીતમાં હવે સાંભળીએ ગોવિંદ અમારા ગઢવીના કંઠને.

0: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આજના લોક સંગીત કાર્યક્રમની અંતિમ રચના સાંભળીએ હેમુ કડવી અને સમૂહ સ્વરમાં.

0: समाचार के साथ मैं कनकलता। गृहमंत्री अमित शाह ने कहा है कि अवैध घुसपैठ और अन्य अवैध कारणों से होने वाले कृत्रिम जनसांख्यिकीय बदलावों की जांच के लिए गठित उच्च स्तरीय समिति इस मुद्दे से निपटने के लिए कानून की आवश्यकता का आकलन करेगी।
1: उपराष्ट्रपति सीपी राधाकृष्णन, लोकसभा स्पीकर ओम बिरला और केंद्रीय गृह मंत्री अमित शाह ने आज पूर्व प्रधानमंत्री चौधरी चरण सिंह ने उनकी पुण्यतिथि पर श्रद्धांजलि अर्पित। विश्व हवामान संगठन ने चेतावनी अपी कि आगामी 5 वर्ष में वैश्विक तापमान रिकॉर्ड ऊंचाई पहुंची सके छे। संयुक्त राष्ट्र शांति रक्षक दल दिवस पर विदेश मंत्री डॉ एस जयशंकर विश्वभर में सेवा आपी रहेला संयुक्त राष्ट्र शांति रक्षकों ने आभार मान्यो અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા જાળવવા માટે તેમની અડગ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી। ભારત અને કેનેડાએ આ વર્ષના અંત સુધીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો। ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાએ તબાહી મચાવી હમીરપુરમાં બાંધકામ હેઠળનો પુલ તૂટી પડતા 6નું મોત। WHOએ કોંગોમાં ઇબોલાનો ફેલાવો અત્યંત જટિલ તબક્કાનો હોવાનું જણાવ્યું। મહીસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડક સર્જાઈ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે 31મી મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની હાકલ કરી। હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો।

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. હિન્દી ફિલ્મ ગીતોના કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત. કાર્યક્રમની શરૂઆત કરીએ પંગા ફિલ્મના ગીત સાથે.
1: હર્ષદીપ કૌર, દેવકુમાર તથા સાથીઓના સ્વર, સંગીત શંકર અહેસાન રોય આપ્યું છે. ગીતમાં ગીતકાર છે જાવેદ અખ્તર.

0: श्रोता मित्रों और गीत साथी हिन्दी गीतों का कार्यक्रम यही समाप्त था। अब सुन रहे छो आकाशवाणी नो अहमदाबाद वडोदरा केन्द्र समय थवा गयो छे बपोर ना 12 वाग्या नो। थोड़ी ज वार में आप सांभळशो अत्यार सुधी ना मुख्य समाचार। नमस्कार, प्रस्तुत छे अत्यारना मुख्य समाचार। गृहमंत्री अमित शाहे जणाव्युं के उच्च स्तरीय केन्द्रीय समिति कृत्रिम वस्ती विषयक फेरफारोना मुद्दाने उकेलवा माटे कायदानी जरूरियातनुं मूल्यांकन करशे। राष्ट्रीय सुरक्षा सलाहकार अजित डोभाले आतंकवाद सामे निर्णायक पगला लेवानी हकल करी। तेमणे जणाव्युं के आतंकवाद सामेनी लड़ाईमां बहोळा धोरणो होई शके नहीं। केन्द्रीय वाणिज्य अने उद्योग मंत्री पीयूष गोयले न्यूयोर्कमां 50 वधु बिजनेस अने उद्योग जगतना अग्रणीओ साथे बैठक करी। भारत अमेरिका वच्चे व्यापार नवीनता अने मजबूत सप्लाय चेन भागीदारीने वधु मजबूत बनावा चर्चा करी। बनासकांठाना थरादना थरापुरा गामे खेत तलावडीमां डूबी जवाथी 2 श्रमिक युवानोना मौत। गांधीनगरना इंदिरा आकृति उद्यानमां काल 4 वाગ્યાની વચ્ચે વિવિધ પ્રયાસ દ્વારા પશુ પક્ષીઓના આવાસમાં તાપમાન 4 ડિગ્રી સુધી ઘટાડાયું। હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઋતુ દરમિયાન જૂન અને સપ્ટેમ્બર મહિના વચ્ચે દેશમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી। હવામાન વિભાગે દિલ્હી એનસીઆર હરિયાણા અને ચંદીગઢમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું। દક્ષિણ અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં હજુ પણ લૂનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા। ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન લોકસભા સ્પીકર ઓમ બિરલા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી। વિશ્વ હવામાન સંગઠને ચેતવણી આપી કે આગામી 5 વર્ષમાં વૈશ્વિક તાપમાન રેકોર્ડ ઊંચાઈએ પહોંચી શકે છે। સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક દળ દિવસ પર વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વિશ્વભરમાં સેવા આપી રહેલા સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષકોને આભાર માન્યો અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા જાળવવા માટે તેમની અડગ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી અને ભારત અને કેનેડાએ આ વર્ષના અંત સુધીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો। હવે પછી આ બપોર 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે હિન્દી ગીતોનો કાર્યક્રમ। શરૂઆત કરીએ જગજીતસિંહના સ્વરમાં ગવાયેલી આ ગઝલ સાથે।

0: ઓફિસમાં જવાનું મોડું થાય છે ને સુશી ક્યાં ચાલી ગઈ? સુશી, ઓ સુશી,
1: તમે એમ ધક્કા ના પાડતા હો તો હું બાજુમાં રેખાને ક્યાં?
0: અરે પણ મને ઓફિસમાં જવાનું મોડું થાય છે ને તું સવારના ભાગમાં પાડોશી ને ગપ્પા મારવા ગઈ.
1: તારી ઓફિસ જવાનું મોડું થાય છે તો હું શું કઈ પલંગમાં સુઈ જવાની છું? મારે પણ 10 વાગે શાર્પ પહોંચી જવાનું હોય છે. અને આજકાલ તો એટલું જ ચેકિંગ ચાલે છે ને મારી ઓફિસમાં.
0: તો પછી ગપ્પા મારવા શું કામ ગઈ તું? રહેવાનું ત્યાં
1: ગપ્પા મારવા? સાંજે બ્રેઇન નહીં હોય જમવામાં તો તું જ બૂમા બૂમ કરીશ. અરે તું ઉભો ઉભો વાત કર, મારે તો ક્યાં ઘડી ઉભરાઈ જાય છે. હમણાં ટિફિન લેવા પણ આવી જશે.
0: માય ગોડ, હજી દાઢી કરવાની બાકી છે.
1: લો, ઘડી ઉભરાઈ ગઈ. અમે કાલે રાતે ફ્રીજમાં દાળ ઢાંકી રાખી હતી કે ગરમ કરી આપી કે ચાલશે?
0: સુશી, કાલની દાળ ટિફિનમાં અત્યારે ભરે, પછી બપોરે અથડાતી કુટાતી મારી ઓફિસે ભરે, કેમ ખવાય?
1: થોડી વાગી ને બ્લે, દાઢી કરતા બોલે નહીં તો ના ચાલે. તો ભાઈ સાહેબ, રૂવાત ક્યાંથી છાટે?
0: જો જો સુશી, મને અત્યારે સલાહ નહીં,

0: ঠিকানা লিখবা না না পাছে মনে পড়ে গেছে
1: આપણે બંને બપોરે બહાર જમીએ ને તો એક જણનો આખો પગાર જમવામાં ખર્ચાઈ જાય.
2: જાણું છું સુશી,

0: हुआ हुआ धक्का खाता ऑफिस में आपको दिवस काम करवानो ठंड जमवानो ने सांजे गिरदी में उभा हुआ धक्का खाता घरे आगे ने रात रसोई कर अरे अरे मारे मोरू खाई से जमने में रात रात के बाद जाने તમારા માટે ચણાનો લોટ બજારેથી લાવો તો અમારા માટે લાવજો હા પૈસા આપી દઈશ પછી
1: શું નફટ માઈ છે
0: બાય

0: લગી ચમત્કાર કહેવાય? હા ભાઈ, ચમત્કાર તો ખરો જ. બે દિવસ માટે મારી ભાભી આવી છે બારગામ થી કોઈના લગ્નમાં. મને કહે કે હું છું ત્યાં સુધી હું સવાર નું બધું જ કામ સંભાળી લઈશ. જા, તું વહેલી ઓફિસે જા તો તારા બોસ પણ ખુશ થશે.
1: અરે વાહ, તું તો નસીબદાર કહેવાય.
0: અરે એટલું જ નહીં, તું આંગણા ચાટી ને ખાઈ જાય ને એવો ફર્સ્ટ ક્લાસ નાસ્તો સાથે બનાવી ને આપ્યો.
1: લકી ગર્લ, મારે તો બે દિવસ પણ ઘરની ચક્કી માંથી છોડાવે એવો કોઈ સગા નથી.
0: પણ જો ને હું આજે માન વહેલી આવી તો આપણો બોસ કેમ નથી આવ્યો?
1: એની એ ભાભી આવી હશે.
0: આજે સાંજે ઓફિસે આવતા છે ને, સામે પદ્મા સ્ટોર્સ માં એવી ફર્સ્ટ ક્લાસ સાડી જોઈ, પણ પર્સ જ ખાલી.
1: પગાર ને કેટલું વાર છે?
0: એ સંગીતા, અને કેટલામી તારી? અને 20મી તારી.
1: સચ્ચી સંગીતા, આ નોકરી અને ઘરની હાઈવે માં તારીખ, તિથિ, ગ્રહ, નક્ષત્ર બધા ચક્કર માંથી બહાર નીકળી જવાય છે.
0: આજે 20મી એપ્રિલ મને એટલા માટે યાદ છે કે 2 વર્ષ પહેલા આ દિવસે મારો એક્સિડન્ટ.
1: માય ગોડ, અરે
0: શું થયું?
1: બે
0: દિવસ
1: પહેલા યાદ હતું, પણ ગઈકાલે અનાજ અને રેશન ની દબાણ માં ભૂલી ગઈ, અને આજે સવાર થી ઘર માં એટલી દબાણ ને ગડબડ થી બસ.
0: અરે ભાઈ, તારે તો રોજ સવારે ધમાલ થાય છે અને એનો બબડાટ કરે છે. તું
1: તો એક વાર પાણી ને ઘર માંડી ને પછી ખબર પડે કે ઘર અને નોકરી એમ બે મોરચા લડવામાં ગૃહિણી જેવી કુશળ સૈનિક પણ કેવી ગવાય છે.
0: ધીમેથી બોલ, ધીમેથી બોલ, બોસ આવી ગયા છે.
1: ને પેલા હેડક્લાર્ક ક્યાર નો આપણી સામે દોડા પાડે છે. તો હું જરા ટોયલેટ ના બહાને મિસ્ટર અગ્રવાલ ના ટેબલ પરથી અમિત ને ફોન કરી આવું છું.
0: હા, જા જા, બોસ તને બોલાવશે ને તો હું અહીંયા સંભાળી લઈશ.

0: અમિત એમ આમ અસ્વસ્થ દેખાય છે.
1: મને આમ તો ખાસ કઈ છે નહીં સુધાકર, પણ વિચારતો હતો કે આ સુશીને ખાસ શું કામ હશે.
0: કેમ કેમ નહીં,
1: એનો ફોન હતો કે અર્જન્ટ કામ છે, પણ હું મળ્યો નહીં. એને મેં ફોન કર્યો ત્યારે લંચમાં બહાર ગઈ હતી. તબિયત સારી નહીં હોય કે પછી.
0: અરે તબિયત સારી ના હોય તો ડોક્ટરને ફોન કરે, તને શું કરવા કરે.
1: હા હા
0: ફરી ફોન કર, લંચ ટાઈમ પૂરો થઈ ગયો.
1: હા ફોન કરું છું હું.

0: ગ્રીન ટ્વેટ નથી, સોરી
1: શું થયું શું થયું?
0: મિસિસ દેસાઈ હતી પણ મારી સુશી નહોતી. ફોન નંબર
1: ફરી ફોન કર, ફરી ફોન કર.

0: એક સરખો એંગેજ આવે છે. મોટી કંપનીઓનું આ દુઃખ.
1: તું ક્યારે નો ફોન કરે છે? મને કરી લેવા દે. ઘરે ગેસ ખરાબ થઈ ગયો છે, મારો ફોન ઘરે ચાલતો નથી બાપા.
0: ટેલિફોન આપણે ઘર પર આવી ગયો. ફોન કરતા જશે તો બૂમો પાડશે. હું બહારથી ફોન કરી રહ્યો છું. હા, કેબિન માં બોલાવે તો કહેજે કે હું ટોયલેટ માં છું.
1: યાર યાર જો મારા ગેસ માટે ફોન કરતો આવજે ને.
0: ઓકે,
1: આ લે નંબર. ઓકે
0: ઓકે.

0: મોટા આદમી વાળા ના ચાલે એ તારી વાત કબૂલ કરું તો એ એક તો ખરું જ ને કે માનવીય સંબંધોની ઉપમા થોડી બદલી શકાય છે. પ્રેમ, લાગણી, ફરજ, માનવતા અમુક શબ્દોને કાળનો ઘસારો લાગતો નથી.
1: ઓ માય ગોડ, તે તો ખાસું લચ્છે ઠોકી દીધું.
0: ગુજરાતી માધ્યમની સ્કૂલમાં ભણી છું ને એનો ઘણો વર્ષો ઉપયોગ કર્યો. મારા ગુજરાતીનો સર આવા બધા નિબંધો ખૂબ લખાવતા. ઓકે
2: વિશે દેસાઈ, તમને સાહેબ બુક કેબિનમાં બોલાવે છે.
0: મારી અઠાર સંગીતા, આજે આપણી વાતો અને ટેલિફોન બોસના કાયમ કરી ગયા લાગે છે.
1: ના રે ના, કોઈએ ચાડી ખાધી હોય તો ખબર પડે ને. બાકી આવડી મોટી કંપનીમાં ગયેલો
0: હું ટાઈપ કર્યા છે એ ખબર પણ અંદર લેતી જાઉં. સર, આપે મને બોલાવી.
3: જો અને મિસિસ દેસાઈ, અમેરિકાથી આપણે ક્લાયન્ટ આવ્યા છે મિસ્ટર રોડરિક. એમને થોડી એન્ટિક ચીજ વસ્તુઓની ખરીદી કરવી છે. એમને શોપિંગ પર લઈ જશો તમે?
0: ચોક્કસ, જરૂર સર.
3: થેન્ક્સ થેન્ક્સ. તો પછી એક કામ કરો, તરત નીકળી જાઓ. હા, અને આપણી કાર પણ સાથે લઈ જજો. અને એમને આજની રાતની ફ્લાઇટમાં જવાનું છે ને, એટલે ડ્રાઈવરને કહેજો કે મિસ્ટર રોડરિકને એરપોર્ટ સુધી મૂકી આવે.
0: ઓકે સર. અને સર, આ કાગળ મિસ્ટર રોડરિક્સ ને આપવાને છે ને, સહી કરી આપો ને કે લઈને જ જાઓ.
3: અચ્છા અચ્છા, લાવો. As per the discussion, we had order number 5 for 3 on a birthday. Sure, Genesis, Desai, Brahman. But birthday, can you tell me? What nonsense? I have to submit Mr. Roderick to submit to you. જલ્દી ની સંગીત અને અંદર મોકલો.
0: માય ગોડ સર, સોરી સોરી સર, એને બદલે હું માફી માંગુ છું. વાત જાણે એમ છે ને.
3: વોટ નોનસેન્સ, આટલા અગત્યના કાગળોમાં પણ આવી ભૂલ?
0: પ્લીઝ સર, હું પોતે સ્ટેપ કરીને કાગળ લઈ આવું છું.
3: પંદર મિનિટમાં જલ્દી પાછા આવો, નહીં તો તમારે જવાનું જરૂર થશે.
0: ઓકે સર. શું હતું સુશી, તને કેમ બોલાવી? કપાલ કરું, મિસ્ટર રોડરિક્સ ને આપવાના કાગળોમાં તે બધે બર્થડે ચીતરી માર્યું છે. હાય રામ, તું ગમે એટલા રામને યાદ કર, તને બચાવી છે મેં, સમજે? એક તો પ્રોબેશન પર છે, આવતા મહિને કન્ફર્મ થવાની છે. અને હવે ભૂલ, તારા બર્થડે આજે એવો

0: ಧ್ವನಿಯಂಚೆ ಆಗುವಂಗನ್ನು
1: દુનિયાની સૌથી કિંમતી બોલ્ટ છે. થેન્ક યુ ડાર્લિંગ,
2: વેલકમ.

આહતુ નાટક વાત જાણે એમ છે. આશા રાખીએ કે આ નાટક આપને ગમ્યું હશે. અને આ સાથે જ સ્ટુડિયોની ઘડિયાળ હવે બતાવી રહી છે સમય. આજના દિવસ માટે આપને વિદાય લેવાનો, તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપને બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. કાર્યક્રમ માટેનો આપનો અભિપ્રાય અમને ચોક્કસથી મોકલજો. આ સરનામે નિયામકશ્રી સલાહ કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદ 3800009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ નારણી. શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહેર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, હંસક દવેને સ્વરમાં ગવાયેલા ગીત સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. સમય થવા આવ્યો છે બપોરના 1:20. થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

आकाशवाणी समाचार लोकवाणी वाचे छे। सर्वप्रथम मुख्य समाचार। सर्वोच्च अदालते तमाम वडी अदालतोने अनामत चुकवणी 3 મહિનામાં જાહેર કરવાનો આદેશ આપ્યો। હોર્મુઝ ખાડીમાંથી પેટ્રોલિયમ લાવતો ભારતીય જહાજ સફળતાપૂર્વક પસાર। ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાથી ભારે નુકસાન। હમીરપુરમાં નિર્માણાધીન પુલ તૂટી પડતા 6ના મોત। દેશમાં આ વર્ષે વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના। અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે। સર્વોચ્ચ અદાલતે આજે દેશભરની તમામ વડી અદાલતને અનામત રાખેલ ચુકાદો 3 મહિનાની અંદર જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે। અદાલતે કહ્યું કે ચુકાદા આપવામાં વિલંબ થવાથી અરજદારોને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે। વ્યક્તિગત સ્વતંત્રતાના મામલામાં ઝડપી નિર્ણય લેવાની જરૂરિયાત પર ભાર મૂકતા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જયમાલ્યા બાગચીની બનેલી બેન્ચે કહ્યું કે જામીન અરજીઓ પરના આદેશો તે જ દિવસે જાહેર કરવા જોઈએ અને જો અનામત રાખવામાં આવે તો તે બીજા દિવસે જાહેર કરવા જોઈએ અને અપલોડ કરવા જોઈએ। અનેક નિર્દેશો જારી કરતા સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જામીન અથવા સજા સ્થગિત કરવાનો આદેશ જાહેર થયા બાદ જેલ અધિકારીઓને તાત્કાલિક જાણ કરવી જોઈએ અને કેદીઓને તે જ દિવસે અથવા બીજા દિવસે મુક્ત કરવા જોઈએ। હોર્મુઝ ખાડીમાંથી પેટ્રોલિયમ લાવતું ભારતીય જહાજ સફળતાપૂર્વક પસાર થઈ ગયું છે। કેટલીક દરિયાઈ ટ્રાફિક મોનિટરિંગ વેબસાઇટ્સ અનુસાર નિસોસ કેરોસ નામનું ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈને વિશાખાપટ્ટનમ જઈ રહ્યું છે, જે 3 જૂને પહોંચવાની ધારણા છે। ઈરાનની રાજ્ય સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો કે ઈરાનના પ્રસ્તાવિત ટ્રાન્ઝિટ ફી અંગે ચાલી રહેલા તણાવ વચ્ચે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે 24 કલાકમાં 23 વાણિજ્યિક જહાજોને સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે। દરમિયાન યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું

છે. પોલીસ વહીવટી તંત્ર અને સ્થાનિક રહેવાસીઓ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતમાં થયેલા મૃત્યુ અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે વરિષ્ઠ અધિકારીઓને બચાવ કામગીરી ઝડપી બનાવવા તથા મૃતકોના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાના પણ નિર્દેશ આપ્યા છે. દરમિયાન નોએડામાં દિવાલ તૂટી પડતા 15 વર્ષનું બાળક ઇજાગ્રસ્ત થયું છે. રાયબરેલીમાં એક મહિલા પર ઝાડ પડવાથી તેનું મોત થયું હોવાનો અહેવાલ છે, જ્યારે કૌશંબીમાં 3 લોકોના મોત થયાનો અહેવાલ છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને ભારે વરસાદ, વીજળી પડવા અને વાવાઝોડાથી થયેલા જાનમાલ, પશુધન અને આર્થિક નુકસાનનું મૂલ્યાંકન કરવા અને 24 કલાકની અંદર અસરગ્રસ્ત લોકોને વળતર આપવાનો નિર્દેશ આપ્યો છે. હવામાન વિભાગે 31 મે સુધી રાજ્યના ઘણા ભાગોમાં વાવાઝોડા, વરસાદ અને ભારે પવનની ચેતવણી આપી છે. ભારત અને કેનેડાએ આ વર્ષના અંત સુધીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. વેપાર અને રોકાણ મંચ ખાતે ભારત કેનેડા સંયુક્ત નિવેદનમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિંદર સિંધુએ મહત્વાકાંક્ષી સીઈપીએ કરાર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને મંત્રીઓએ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને આર્થિક વૃદ્ધિને વેગ આપવા અને વ્યવસાયિક તકો વધારવાની સંભાવનાને પુનરોચ્ચિત કરી હતી. શ્રી સિદ્ધુએ સ્વચ્છ ઉર્જા, મહત્વપૂર્ણ ખનિજો, કૃષિ ખાદ્ય, અદ્યતન ઉત્પાદન, ડિજિટલ તકનીકો અને કૌશલ્ય વિકાસ જેવા પૂરક ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તકો પર ભાર મૂક્યો હતો. કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ સિદ્ધારામૈયાએ આજે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. આ પહેલા તેમણે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. બુધવારે સિદ્ધારામૈયાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમનું રાજીનામું સ્વીકાર્યું છે અને તેમને નવી સરકાર બને ત્યાં સુધી પદ પર રહેવા જણાવ્યું છે. કોંગ્રેસ વિધાનસભા પક્ષની આજે બેંગલુરૂમાં બેઠક થશે, જ્યાં ડી કે શિવકુમારને નેતા તરીકે ચૂંટવામાં આવે તેવી શક્યતા છે.

0: बातचीत करी हती। बैठक नु आयोजन भारतीय कॉन्सुलर जनरल द्वारा भारत यूएस स्ट्रेटेजिक पार्टनरशिप फोरम ने सहयोग थी करवामां आव्युं हतुं। श्री गोयले सोशियल मीडिया पोस्ट में जणाव्युं कि तेमणे भारतना मजबूत आर्थिक विकास, सुधारा आधारित व्यावसायिक वातावरण अने वैश्विक रोकाणकारो माटे वधती जती तको पर प्रकाश पाड्यो हतो। बैठक में भारत यूएस व्यापार, रोकाण, नवीनता अने सप्लाय चेन भागीदारी ने मजबूत बनावा अंगे पण चर्चा करवामां आवी हती। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો।
1: હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઋતુ દરમિયાન જૂન અને સપ્ટેમ્બર મહિના વચ્ચે દેશમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે। આજે નવી દિલ્હીમાં ચોમાસાની ઋતુ માટે બીજા તબક્કાના લાંબાગાળાના અનુમાન અંગે મીડિયાને માહિતી આપતા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડોક્ટર એમ રવિચંદ્રને જણાવ્યું કે દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનો મોસમી વરસાદ સરેરાશ લાંબાગાળાના 90% જેટલો રહેવાની સંભાવના છે।
2: बहुत 26 के मानसून ऋतु जून से सितंबर के दौरान पूरे देश में सामान्य से कम

કે જૂન મહિનામાં દેશમાં સરેરાશ વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતા વધુ મહત્તમ તાપમાન રહેવાની પણ સંભાવના છે. તેમજ જૂન મહિના દરમિયાન ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ અને ગુજરાતના ઘણા ભાગોમાં સામાન્ય કરતા વધુ ગરમીની સ્થિતિ રહેવાની શક્યતા દર્શાવી હતી. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની પુણ્યતિથિ નિમિત્તે મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીએ કૃષિ સમુદાયના કલ્યાણ અને ગ્રામીણ ભારતના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. લોકસભા અધ્યક્ષે જણાવ્યું કે રાષ્ટ્રીય ખેડૂતોના હિતોનું રક્ષણ, સામાજિક ન્યાય અને ગ્રામીણ વિકાસમાં તેમના યોગદાનને હંમેશા કૃતજ્ઞતા સાથે યાદ રાખશે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારત રત્ન ચૌધરી ચરણસિંહે સ્વતંત્રતા સંગ્રામથી લઈને કટોકટીના સમયગાળા સુધી લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને શિવરાજસિંહ ચૌહાણે પણ ચૌધરી ચરણસિંહને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. વિશ્વ આરોગ્ય સંગઠનના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયેસસે જણાવ્યું કે કોંગોમાં ઇબોલાનો ફેલાવો ખૂબ જ જટિલ તબક્કાને પહોંચી ગયો છે. તેમણે જણાવ્યું કે સંઘર્ષ, અસુરક્ષા, લોકોનું સ્થળાંતર, ખોરાકની અછત અને સામુદાયિક અવિશ્વાસ જેવી સમસ્યાઓના કારણે ચેપ નિયંત્રણ પ્રયાસોમાં અવરોધો ઉભા થઈ રહ્યા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આ મેચ ચંદીગઢના મહારાજા રાજવિન્દ્રસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ રવિવારે અમદાવાદમાં યોજાનારી ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. સર્વોચ્ચ અદાલતે તમામ વડી અદાલતોને અનામત ચુકાદા 3 મહિનામાં જાહેર કરવાનો આદેશ આપ્યો. હોર્મુઝ ખાડીમાંથી પેટ્રોલિયમ લાવતું ભારતીય જહાજ સફળતાપૂર્વક પસાર. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાથી ભારે નુકસાન. હમીરપુરમાં નિર્માણાધીન પુલ તૂટી પડતા 6ના મોત. દેશમાં આ વર્ષે વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. બેબેસિયા બીમારીના પગલે થયેલા સિંહોના મોત બાદ ગીર જંગલના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સિંહોનું રસીકરણ શરૂ કરાયું છે. ધારી વિસ્તારમાં 5 સિંહોના મોત થયાના સમાચાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીરના સિંહોના રક્ષણ માટે સમીક્ષા બેઠક યોજી હતી. રાજ્ય વનમંત્રી અર્જુન મોઢવાડિયાના જણાવ્યા મુજબ ગીરમાં 20 સિંહના લોહીના નમૂના લઈને ચકાસણી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં અબોલ વન્યજીવોને હીટ સ્ટ્રોક એટલે કે લૂથી બચાવવા વન વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. ઉદ્યાનમાં પ્રાણીઓ માટે 15 મોટા કુલર, 20 અત્યાધુનિક પાણીના છંટકાવ કરતા યંત્ર અને વિટામિનયુક્ત આહારની સુવિધા કરવામાં આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે પશુ પક્ષીઓના આવાસમાં તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડાયું છે. ગુજરાત પરિસ્થિતિ વિષયક અભ્યાસ અને સંશોધન સંસ્થા ગીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રાણી સંગ્રહાલયમાં એપ્રિલ મહિનાથી કરાયેલી આ વ્યવસ્થા ચોમાસાની શરૂઆત સુધી કાર્યરત રહેશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સુરત જિલ્લાના કામરેજ ખાતે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું. આ પ્રસંગે શ્રી પાનસેરિયાએ નાગરિકોને પર્યાવરણ બચાવવા અપીલ કરી હતી.
1: આજે પૂરા ભારતની અંદર કાર્યકર્તાઓ પર્યાવરણથી અને વિવિધ કાર્યક્રમો કરીને 12 વર્ષ એમના રહેવા યજ્ઞના ધામધૂમથી અમે ઉજવી રહ્યા. અમારા જેવા લાખો કાર્યકર્તાઓ પૂરા ભારતની અંદર જયારે આવી સામાજિક પોતાની જિમ્મેદારી સમજીને જયારે આવો સુંદર કાર્યક્રમ કરી રહ્યા હોય ત્યારે હું પણ એમને નતમસ્તક વંદન કરું છું.
0: વાવ થરાદના કરણપુરા ગામમાં ખેત તલાવડીમાં ડૂબી જવાથી 2 શ્રમિકના મોત થયા છે. અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે ખેતકામ કરતા શ્રમિકો સાંજના સમયે ખેત તલાવડીની પાળ પર બેઠા હતા. તે દરમિયાન અચાનક એક યુવાનનો પગ લપસી જતા તે પાણીમાં ગરકાવ થયો હતો. મિત્રને બચાવવા માટે બીજો યુવાન પણ પાણીમાં ઉતર્યો હતો, પરંતુ તે પણ પાણીમાં ડૂબી જતા

0: યુવકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને યુવાનોનો મૃતદેહ બહાર કાઢ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા અરવલ્લીના ભારતીય સંચાર નિગમ લિમિટેડ BSNLના 18 ટાવરને મંજૂરી અપાઈ છે. ગ્રામ્ય, પહાડી અને અંતરિયાળ વિસ્તારોમાં લાંબા સમયથી ચાલતી મોબાઇલ નેટવર્કની સમસ્યાના નિરાકરણ માટે આ જાહેરાત કરવામાં આવી છે. સાંસદ શોભના બારૈયાએ આ નિર્ણય બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
1: સમગ્ર ગુજરાતના રાજ્ય માટે મંજૂર કરાયેલા 94 જેટલા નવા BSNLના ટાવરમાંથી 32 ટાવર અરવલ્લી જિલ્લાને ફાળવવામાં આવ્યા છે. સાંસદ શોભનાબેન બારૈયાએ આ બાબતે કેન્દ્રીય સંચાર મંત્રીને રજૂઆત કરી હતી. મંજૂરી બદલ કેન્દ્રીય સંચાર મંત્રીનો આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્કના અભાવે લોકોને ડિજિટલ શિક્ષણ, આરોગ્ય સેવાઓ, બેન્કિંગ અને ઈ ગવર્નન્સ જેવી મૂળભૂત સેવાઓ મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. હવે BSNLના ટાવર લાગવાથી લોકોને તેનો સીધો ફાયદો થશે. આકાશવાણી માટે એમપી ચૌહાણ, અરવલ્લી.
0: મહેસાણાની સુજલામ સુફલામ યોજના અંતર્ગત કુલ 33 તળાવો નર્મદાના નીરથી ભરવામાં આવશે. અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર સાંસદ હરિભાઈ પટેલની રજૂઆતના પગલે 10 કરોડ 60 લાખ રૂપિયાના ખર્ચે સિંચાઈ અને પીવાના પાણી માટે ઊંઝાના બ્રાહ્મણવાડાથી માતપુરા વચ્ચે પાઇપલાઇન યોજનાને મંજૂરી મળી છે. તેવી જ રીતે 5.25 કરોડ રૂપિયાના ખર્ચે સુજલામ સુફલામ સ્પંદન કેનાલ ખેરવા પાઇપલાઇન યોજનાને મંજૂરી મળી છે, જેના 3 તાલુકાના 9 ગામોના 10 તળાવોને નર્મદાના પાણીથી જોડાશે. આ પગલાથી ભૂગર્ભ જળના સ્તર ઊંચાવશે અને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે. રાજ્યમાં આવતીકાલથી આગામી 4 જૂન સુધી કેટલાક જિલ્લામાં માવઠાની આગાહી છે. હવામાન વિભાગની યાદી મુજબ આવતીકાલે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, દમણ તથા દાદરા અને નગર હવેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આ મેચ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્રસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. મેચની વિજેતા ટીમ રવિવારે અમદાવાદમાં યોજાનારી ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

નમસ્કાર, હવે આપ મહીસાગર જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે કૌશિક જોશી. મહીસાગર જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત પર ભાજપ શાસનમાં આવતા ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી. જિલ્લાની 8 તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપ દ્વારા સત્તાવાર રીતે જિલ્લા પંચાયત પ્રમુખ માટે કલ્પના બાપુવાર અને ઉપપ્રમુખ માટે હંસરાજ વસાવાનું નામાંકન કરાયું હતું. અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી તેઓ બિનહરીફ ચૂંટાતા જિલ્લા પંચાયત ખાતે ઢોલ નગારા અને ફટાકડા તેમજ મીઠાઈ ખવડાવી આનંદ વ્યક્ત કરાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઇંધણ બચાવવા અંગે કરાયેલી અપીલને દેશભરમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. ત્યારે મહીસાગરમાં સંતરામપુરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે સામાન્ય નાગરિકની જેમ બસમાં મુસાફરી કરી લોકોને ઇંધણ બચાવવાનો સંદેશ આપ્યો. તેમણે વર્તમાન સ્થિતિ વચ્ચે પેટ્રોલનો ઓછો ઉપયોગ કરવા અને વિદેશ પ્રવાસ ટાળવા પણ લોકોને અપીલ કરી. રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાસાયણિક ખાતરોના સમતોલ અને સંકલિત ઉપયોગ અંગે રાજ્યવ્યાપી એક મહિનાના વિશેષ જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. તેના ભાગરૂપે જિલ્લાના 703 ગામમાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂત શિબિરનું સઘન આયોજન હાથ ધરાયું. તે અંતર્ગત લુણાવાડાના કાકાના ચમારીયા ગામે જિલ્લા ખેતીવાડી અધિકારી જે આર પટેલની ઉપસ્થિતિમાં એક વિશેષ ખેડૂત તાલીમ શિબિર યોજાઈ ગઈ. તેમાં ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે અધિકારીઓ અને ગ્રામજનો દ્વારા ગામના પ્રગતિશીલ ખેડૂત રમણભાઈના આંબા વાડિયાની રૂબરૂ મુલાકાત લઈને તેમની ખેત પદ્ધતિનું પ્રત્યક્ષ અવલોકન પણ કરાયું. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતા હેઠળ દેખરેખ સમિતિ દ્વારા તૈયાર કરાયેલા સૂક્ષ્મ આયોજન મુજબ કૃષિ વિજ્ઞાન

કેન્દ્ર અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ, ગ્રામ સેવકો, તલાટીઓ અને સહકાર તેમજ પંચાયત વિભાગની સંયુક્ત ટુકડી દ્વારા જિલ્લામાં ગામવાર તાલીમ શિબિરનું સઘન સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ શિબિર દરમિયાન ખેડૂતોને ખાસ કરીને કઠોળ અને તેલીબિયાના પાકોમાં વૈકલ્પિક ખાતરોની અસરો વૈજ્ઞાનિક ઢબે સમજાવવામાં આવી રહી છે, તેમજ ખાતરોની કિંમત અને તેમાં રહેલા પોષક તત્વોની સરખામણી કરતા રસપ્રદ પોસ્ટરોનું પ્રદર્શન યોજાઈ રહ્યું છે. જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવી રાખવા સોઇલ હેલ્થ કાર્ડના અહેવાલ મુજબ જ ખાતરો નાખવા અને સંકલિત પોષણ વ્યવસ્થા આઈએનએમ માર્ગદર્શિકા અનુસરવા ખેડૂતોને ખાસ માર્ગદર્શન અપાઈ રહ્યું છે. આ ઉપરાંત ભવિષ્યમાં ખાતર વિતરણ વ્યવસ્થા માટે અનિવાર્ય અને મહત્વના એગ્રીસ્ટેક ફાર્મર આઈડી બનાવવાની કામગીરી કરાશે. જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નિવાસી અધિક કલેક્ટર સી વી લટ્ટાના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતીની બેઠક યોજાઈ ગઈ. તેમજ જિલ્લામાં માર્ગ અકસ્માત નિવારવા, ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા વિવિધ મહત્વના મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા વિચારણા કરી જરૂર નિર્દેશ અપાયા હતા. બેઠકની શરૂઆતમાં ગત 16 એપ્રિલ 2026 રોજ યોજાયેલી જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકની કાર્યવાહીને બહાલી અપાઈ અને અગાઉ લેવાયેલા નિર્ણયો અંગે અત્યાર સુધી થયેલી કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગોધરા મોડાસા રાજમાર્ગ પર મુકાયેલા સ્પીડ બ્રેકરને આઈઆરસી નોર્મ્સ એટલે કે નિયમ મુજબ સુધારવા અંગે પણ અગત્યની ચર્ચા કરવામાં આવી. જિલ્લાની વડાગામ 108 ઇમરજન્સી સર્વિસની ટીમે સફળ પ્રસૂતિ કરાવી માતા અને બાળકનું જીવન બચાવ્યું હતું. 6 મે બપોરે અંદાજે 4:30 વાગે ખાનપુર તાલુકાની નેસડા વિસ્તારમાં રહેતી એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેમના પરિવારજનોએ 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. 108 ઇમરજન્સી સેવા વડાગામની ટીમે ગણતરીની મિનિટોમાં પહોંચીને સગર્ભાની તપાસ કરી અને પરિસ્થિતિને પારખીને ઘટનાસ્થળ પર મહિલાની પ્રસૂતિ કરાવવાનો નિર્ણય કર્યો હતો. આખરે ટીમે યોગ્ય ઉપયોગ કરીને સગર્ભાની સુરક્ષિત અને સફળ પ્રસૂતિ કરાવીને માતાએ સ્વસ્થ નવજાત પુત્રનો જન્મ આપ્યો હતો. નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ વિવિધ રેન્જમાં સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હમણાં જ આપ મહીસાગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા કૌશિક જોશી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. શરૂઆત કરીએ મન્નાડેના સ્વરમાં ગવાયેલા આ ગીત સાથે.

0: घर की खबर सुधी नहीं तो जीवन मार्ग छे।
1: શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં જગજીત સિંહના સ્વરમાં સાંભળીએ આ ગીત.

0: ಸಾಧೀನಿ
1: શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિમાં સાંભળીએ આશિત દેસાઈના સ્વરમાં આ ગીત.

શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ. અત્યારે સમય થયો છે બપોરના 3 વાગ્યાનો. અમારી આજની બપોરની પ્રસારણ સભા અહી સમાપ્ત થાય છે, પરંતુ આપ ડીટીએચના માધ્યમથી ગુજરાતી ગીતો માણી શકશો. અમારી સાંજની અને આજની બીજી પ્રસારણ સભાનો આરંભ થશે 5 વાગે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

ગુલમહોર કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો કદી અલવિદા ના કહેના ફિલ્મનું આ ગીત સોનુ નિગમ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંજના 6:15 થયા છે. રજૂ કરીએ છીએ લોકસંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળશો હર્ષાબેન પરમારના સ્વરમાં ગોરખનાથ અને મેકરણના પ્રાચીન ભજન. પરંતુ એ પહેલા સાંભળીએ આ જાહેરાત.

શું તમે જાણો છો કે સરકાર શ્રીને વ્યાજબી ભાવે દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો મારો

मुखर्जी के अपील करी न्याय मिल सको छो। फोन नंबर 0792 52 5849। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળામાં 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા

78. Phone number 0493 5841. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિકારી

0: Chapo, más o menos, aquí en Charles Unido.
1: શ્રોતામિત્રો, લોકસંગીત કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો કનુભાઈ કેવલના સ્વરમાં આ લોકગીત.

શ્રોતા મિત્રો, આ સાથે જ લોકસંગીતનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: कर दी। एलपीजी डिस्ट्रीब्यूटरशिप पर कोई ड्राईआउट रिपोर्टेड नहीं है।
1: जहाजरानी बंदर व एंजल मार्ग गुजरात में डायरेक्टर उपेश कुमार शर्मा चौ तजारती जहाज निशोस पेरोस महफूज तरीके से हॉर्मुज सामुंडी रस्तों पार करे वरतो आए हैं। टे जून तय इन जो विशाखापट्टनम पहुंचने की उम्मीद आए इन जहाज में लगभग 1,70,000 मीट्रिक टन कच्चो तेल आंदो पो वने। आबो महकमे जून का सितंबर के विच में दखण ओलह चौमास के मौसम में मुल्क भर में आम आवाजी का घट बरसात की अगक थी जाहिर किया है। मीडिया के खिताब कंदे महकमे के डायरेक्टर जनरल डॉक्टर मृत्युंजय महापात्रा चयो तो जून महीने में देश की सरासरी बरसात आम आवाजी का घट रहने जो सभी का वधिक इम्कान आए। उन चयो तो
2: 2026 के जून से सितंबर के दौरान पूरे देश में सामान्य से कम बारिश होने का सबसे ज्यादा संभावना है। उत्तर पूर्व भारत में सामान्य वर्षा होने का संभावना है। अभी जून महीने के तापमान की बात करें तो हरियाणा पंजाब बिहार ओडिशा छत्तीसगढ़ गुजरात और आंध्र प्रदेश के कई हिस्सों में तथा महाराष्ट्र तेलंगाना हिमाचल प्रदेश और तमिलनाडु के कुछ क्षेत्रों में सामान्य से अधिक हीट वेव कंडीशन डेवलप होने का उम्मीद किया जा रहा है। राजस्थान और झारखंड में सामान्य से कम होने का संभावना है।
1: आईपीएल क्रिकेट में अगले डे क्वालिफायर मुकाबले में गुजरात टाइटंस मुकाबलो राजस्थान रॉयल्स से थींदो। यह मैच न्यू चंडीगढ़ में शाम को 7:30 बजे का खेली वेंदी। पुरुष से अंडर 18 हॉकी एशिया कप में भारत और जापान के काका मिगहारा में कजाकिस्तान खिलाफ 13-0 का शानदार जीत दर्ज की। मुख्य समाचार बुधंदा सुप्रीम कोर्ट सभी हाईकोर्टों के फैसले में जगन मानन के अंदर बुधाने की हिदायत मिली है। पहले मंत्री दानंद अदाय इम्तिहान माफियाओं के खिलाफ सख्त कार्यवाही के आदेश योजना अहम हासिला हासिल कई। इन जे सभी लखा घरनि जे क्षेत्र ते सरल ध्यान लॻायो वियो आहे। सिंधी समाचारनि जो इहो अंक ते समाप्त थियो। मूंखे ॾींदा इजाज़त। नमस्ते।
3: आकाशवाणी अहमदाबाद वडोदरा सांभळीए केटलीक
4: आकाशवाणी भूज समाचार परेश मारू वांचे छे। नमस्कार। गुजरात में 2 दिवस की मुलाकाते आवेला केंद्रीय गृह और सहकारिता मंत्री अमित शाह आज कच्छ में भारत पाकिस्तान सरहद पर स्थित G7 और G30 बॉर्डर आउटपोस्ट नु लोकार्पण करीने देश की सुरक्षा व्यवस्था में मोटा परिवर्तन की जाहरात करी। मुख्यमंत्री भूपेन्द्र पटेल नायब मुख्यमंत्री हर्ष संघवी केन्द्रीय गृह सचिव इंटेलिजेंस ब्यूरो डायरेक्टर सीमा प्रबंधन सचिव और BSF डायरेक्टर जनरल सहित उच्च अधिकारी उपस्थिति में योजना आ कार्यक्रम में श्री शाह जानू कि BSF स्थापना 60 वर्षे सरहद सुरक्षा की विभावना बदली ने टेरिटोरियल सुरक्षा नवो कॉन्सेप्ट लॉन्च कर आ नवी व्यवस्था हेठ सरहद सुरक्षा की जवाबदारी मात्र सैन्य पूर्ति सीमित न रहता तेमा स्थानिक जनता पोलिस और सीविल प्रशासन ने पण सक्रिय रीते जोड़वामां आवशे। तेमणे वधुमां उमेर्युं के देश की सरहदों ने अभेद बनावा माटे हजारों करोड़ रूपयाना रोकाण साथे ड्रोन रडार और आधुनिक टेक्नोलॉजी आधारित चतुष्कोणीय स्मार्ट ग्रीड उभी कराशे। सुरक्षा की दृष्टि अत्यंत पड़कारूप गणाता सिरक्रीक और हरामी नाला जेवा दलदली विस्तारों में वॉच टावर तेमज कनेक्टिंग रोड बनाने आगामी 2 वर्ष में संपूर्ण लीक प्रूफ सुरक्षा ग्रेड तैयार कर देवामां आवशे जेनाथी देश की सरहदों कायम माटे सुरक्षित थी जशे।
5: सुरक्षा की दृष्टि લગભગ 70% કામ પૂરા હુઆ હૈ ઓર દો સાલ મે હમારે કન્વર્ટેબલ લિખતા હુઆ ક્ષેત્ર ઇસ વન કી ગોરી નગર સે હમારે સાથ કે લિએ સુરક્ષિત હો જાયેગા ઇસકા મુજે ઓર ગૃહ મંત્રાલય દોનો કો બહોત બહોત સંતોષ
4: રાજ્ય સરકાર ના સામાન્ય વહીવટ અને મહેસૂલ વિભાગ દ્વારા સચિવાલય તેમજ જિલ્લા પ્રશાસન સ્તરે મોટા પાયે બદલી અને બઢતીના આદેશો જાહેર કરાયા છે. વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા માટે ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર કક્ષાના 27 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે 9 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. આ ફેરબદલ અંતર્ગત કચ્છના પુરવઠા અધિકારી અર્શ આસમીની રાધનપુર ખાતે નર્મદા પ્રોજેક્ટમાં સ્પેશિયલ લેન્ડ એક્ઝિબિશન ઓફિસર તરીકે બદલી થઈ છે, જ્યારે તેમના સ્થાને સીઆર નિમાવત કચ્છના નવા પુરવઠા અધિકારી બન્યા છે. ઉપરાંત ગાંધીધામના એસએલઓ નીતિચરણની પાટણના સ્ટેમ્પ ડેપ્યુટી કલેક્ટર પદે બદલી કરાઈ છે. કચ્છના ગૌરવવંતા સાહિત્યકાર ગુલિયારાય કારાણીની કર્મભૂમિ ગુંજારી પ્રાથમિક શાળામાં કારાણીજે ફરીએ ને કારાણીજી કવિતાનું કચ્છી ડાયરો યોજાયો હતો. વીઆરપીઆઈ અને ભારત વિકાસ પરિષદ માંડવી દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ કારાણીજીના સંસ્મરણો વાગોળ્યા હતા. નાનર ભારમલ અને વાદ્યવૃંદે કારાણીજીની રચનાઓની સંગીતમય પ્રસ્તુતિ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરાયા હતા. કારાણી પરિવારે તેમના નિવાસસ્થાનની મુલાકાત લઈ અંજલિ આપી હતી. અબડાસા વિધાનસભા વિસ્તારના નખાત્રાણા, અબડાસા અને લખપત તાલુકામાં ચોમાસુ વાવણીના સમયે જ ડીઝલ અને રાસાયણિક ખાતરોની તીવ્ર અછત સર્જાઈ છે. યુરિયા, ડીએપી અને એનપીકે જેવા ખાતરો તેમજ ટ્રેક્ટરો માટે ડીઝલ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ સમસ્યાને નિવારણ માટે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રીને પત્ર લખીને આ પુરવઠો તાકીદે પૂર્વવત કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. અધિક જેઠ મહિનાના અસહ્ય તાપ બાદ ગુરુવારથી કચ્છમાં તાપમાનનો પારો નીચે ઉતરતા લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. જોકે ભેજનું પ્રમાણ વધવાના કારણે બપોરે બફારો વર્તાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ શનિવાર અને રવિવારે કચ્છમાં ગાજવીજ અને કલાકના 40 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં આ વર્ષે અંદાજે 90% વરસાદ થવાની શક્યતા છે, જોકે ગુજરાતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જૈની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા. હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જૈની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુવાણી આકાશવાણી.

દોસ્તો આ ટ્યુન સાંભળી અને તમને લાગ્યું જશે કે કોઈ સરસ મજાની વાંસળી વગાડી છે. જ્યાં દોસ્તો આજે આપણે એવા જ વ્યક્તિને તમારી સમક્ષ લાવ્યા છીએ કે જે આ વાદ્ય વગાડે છે, અને એવા વ્યક્તિ છે કે જે કદાચ તમે ભાગ્ય જેવા વ્યક્તિઓને જીવ્યા હોય કે જેના જીવનમાં છે ને સંઘર્ષોની લાણી હોય, અઢળક સંઘર્ષોથી ભરેલું એનું જીવન છે, પણ તેમ છતાંય હસતા રમતા અને તમામ સંઘર્ષોને પોતે વધારે છે અને સંઘર્ષોમાંથી સુપેરે પાર પણ પડે છે એવા વ્યક્તિને આજે આપણે મળવાના છીએ. દોસ્તો આપણા બધાના જીવનમાં જે સંઘર્ષો આવે છે ને દોસ્તો, એ તેમ કહી શકાય કે તણખલો ભાર છે. એટલે સંઘર્ષો એમના જીવનમાં આવ્યા છે અને આપણે લોકો

ટેકનિકેક નસીબ પાસ થઈ જાય છે આજની યુવા પેઢી, પણ તેઓ નસીબ પાસ ન થયા અને સંઘર્ષમાંથી પણ પોતે પોતાના જીવન જીવવાની કેડી કંડારી લીધી. તો ચાલો એવા વ્યક્તિને મળીએ કે જેનું નામ છે ડોક્ટર ધીમંત ત્રિવેદી. સાંભળીએ એના મસ્ત મજાનો ઇન્ટરવ્યુ અને શીખીએ એમની પાસેથી જીવનના અવનવા પાઠો. આ ઇન્ટરવ્યુ લીધો છે સુધીર દત્તાએ.

0: 自分が水場で一つだけ金がやるもんと言ってて、コブメンクから、サポートがなかなかプライトのから、パケットがエビ、アルチャラビで、ケジナカーで、水場メトロのトリックパケットで、水場メトロのワシパチティゲイ。テメトロアクティア、自分がダレクネタティパティトアクティングシェ、ハネ自分のクランシェ、キャラクサラビューソー、キャラクマタビューソー、キャラクアクティア、ディエナキキリオイ、ディエマティアパネパチャパネニバタレ、パンプンチェタイ。अरे बस ये बच्चे भी मैं पंक्तियों में आपने याद करिए तो फरी आपने में जो मारी जाए कि लहरों से डर कर नौका कभी पार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती जी हाँ मित्रों चलो बस सतत प्रयत्न करे से करता है करोड़ों ने पंक्तियों में याद करे से इनमें जीवन में सतत में सतत आगर बढ़ता आपने जोइए चाहिए तो ये दोस्तों आज आपने एक एवं मित्र ने मरवा लू है कि जन्मो प्रतिभा नो कॉम्रेड अनेक मुश्किलों से था सतत મહેતરીઓ છે અને એમણે જીવનમાં ઘણી ચડતી પડતી જોઈ હોવા છતાં જીવનને એક નવી દિશા આપવાનું એક જોમ એમ પોતાની અંદરથી જગાયું છે આ કાર્યમાં એમની માતુશ્રીનો સાથ સહકાર પણ મળ્યો છે તો આપણે એમની પાસેથી ના જીવનના સંઘર્ષની વાત જાણીએ સંઘર્ષોનો સામનો કઈ રીતે કેળવવો આત્મવિશ્વાસ કઈ રીતે કેળવવો અને કઈ રીતે સંઘર્ષોને આપણે પાર કરવા એ વાતચીત કરવા આજે મારી સાથે ડોક્ટર ધીમંત ત્રિવેદી કે જેઓ વ્યવસાય આયુર્વેદિક ડોક્ટર હતા પણ સમયની કેટલીક મુશ્કેલીના કારણે તેમને આખરી ડબલ થઈ આ વ્યવસાયમાંથી તેમને પાછી પાણી કરવી પડી અને એ સંઘર્ષો એમને જોયા તેમ છતાં જીવનને કઈ રીતે આગળ આવ્યા તેની વિગત એમની પાસેથી મેળવીએ નમસ્તે ધીમંતભાઈ
1: નમસ્તે સુધીરભાઈ
0: નમસ્તે યુવા મિત્રો ધીમંતભાઈ આપણે તમારી જિંદગીની જે પ્રાથમિક શરૂઆત છે ત્યાંથી થોડીક વાત કરીએ તમે કઈ રીતે જીવનમાં એક જુસ્સા સાથે જીવાની અને જોમ સાથે તમે શરૂઆત કરી અને પછી આપણે વાત કરશું કે ક્યાં તમારે અંચાના મુશ્કેલીઓ આવી
1: ફૂલોને અત્તરનું પદ પામવાને ફૂલોને અત્તરનું પદ પામવાને ઉકળતી કળાઈમાં ઉકળવું પડે છે થવા બાસુરી થવા બાસુરી વાંસના ટુકડાને આખા શરીરે વિંધાવું પડે છે આવી આવી કંઈક પણ મુશ્કેલી જીવનમાં આવે પરંતુ જો આપણામાં હિંમત હોય ધીરજ હોય અને સહનશીલતા હોય તો એવું કોઈ અડચણ નથી કે જીવનમાં તમારા પ્રવાહને કોઈ રોકી શકે હા તમારે ક્યારેક એ માટે વહેણની દિશા કદાચ બદલવી પડે સમય સંજોગોને આધીન રહીને પણ આપણામાં જો લડાયક જુસ્સો હોય કોઈ પણ રીતે આપણામાં અંતરાત્મામાંથી એક કોઈ પ્રેરણા આવતી હોય કોઈ સંતના આશીર્વાદથી કોઈ વડીલના માર્ગદર્શનથી તો એવું કોઈ અડચણ ભરેલું કાર્ય નથી કે કોઈ વિકલાંગ ક્યાંય પણ હિંમત
0: સંસ્કૃત ખૂબ જ કારણ કે અમારા દાદાનો જ આયુર્વેદનો વ્યવસાય છે એટલે

0: એની વાત કરી. હાજી મેં પ્રેક્ટિસ શરૂ કરી એટલે આમ તો મારા દાદા સાથે હું બહુ નાનપણથી જ બધો ઘરમાં જ અમારે આયુર્વેદ નું બધું હતું એટલે આયુર્વેદ ની બધી દવાઓ બનાવવાનું એવી રીતે બાપુજી ને ચોપડા વાંચી દેતો હું એમ કારણ કે એમને છેલ્લી અવસ્થામાં આંખની તકલીફ થઈ ગઈ હતી એટલે સંસ્કૃતમાં બધા ગ્રંથો નો રેફરન્સ ને એ બધું વાંચી હતો એ સાથે એમના પ્રેક્ટિસ ના અનુભવો બધા લેતો. ત્યાર પછી રતનપર આયુર્વેદ હોસ્પિટલ માં હું લાભભાઈ દંતો જોડે જોડાયેલો અને ત્યાર પછી મેં અહીંયા ગીતામંદિર ટ્રસ્ટ માં પણ સેવા આપેલી અને એ સાથે અમારું ઘરનું દવાખાનું હતું તો એ પણ હું ઘરે સંભાળતો. આવું બધું આયુર્વેદ માં મને ખુબ જ રસ હતો અને મારા મન થી હું ખુબ જ આયુર્વેદ ને એટલો ચાહતો કારણ કે અમારા માં આયુર્વેદ માં કહ્યું છે કે ધર્માર્થ સુખ સાધનમ શરીરમ છે. આપણું જે શરીર છે ધર્મ અર્થ કામ અને મોક્ષ નું સાધન રૂપ આયુર્વેદ માં ગણેલું છે તો એ સ્વસ્થ કઈ રીતે રહે એ આપણે આયુર્વેદ થી જાણવાનું છે તો એ બધા વિચારો થી મારું મન આખું એ તરફ આવી જતું આયુર્વેદ તરફ હતું.
1: બરાબર.

0: પછી લોકડાઉન ઉપર એ બધું ઘણું બધું મને બધું છે સાંભળવા મળતું અને એ રીતે ટેલિવિઝન ના પણ અમુક કાર્યક્રમો માંથી મને જાણવા મળતું. એના લીધે મારું સામાન્ય જ્ઞાન ખુબ જ વધતું ગયું. જનરલ નોલેજ માં તો મારો એમ કહે ને કે એક વખત એટલે મારામાં આવી ગયેલું કે જયારે જયારે કોઈ સ્પર્ધકો બેઠા હોય ને એ મૂંઝાતા હોય ને એ જવાબ મારી પાસે મોઢે હોય
1: સ્વતંત્ર જીવન માટે.
0: સુધી અમારી સિનેમા તમને શેર કરશે.
1: હા ચોક્કસ.

0: सुंदर मीठी मधुर है वाणी की वासने अपने जीवन में एक सखी बनी ने अपने के कई दुख दर्द का नया कह रहे मुझे लगे छे बंसरी अपने माटे जीवन साथी बनी गेम को तो को तो आवे
1: बस
0: तुम तो हमारे जो युवा दोस्त छे घनी वक्त घनी में बाबत तुम आके निराश थी ये तो घर में कोई कहीं के तो खोटू लगे परीक्षा में ओछा मार्क आवे तैयारी पूरी न थई होय तो आप बताना कारण नासी पास निराशा ने जीवन में कहीं आई देती हुई छे એમના માટે આપ એક સંદેશ આપો જેથી મેં પ્રેરણા મળી એમનો આત્મા બળ વધે.
1: હા, એના માટે તો હું તમને સાવ સાચું કહું ને તો મેં પ્રેરણા મેળવી છે સ્વામી વિવેકાનંદ ના વિચારો થી. તો એટલું બળ મળે છે એ સ્વામી વિવેકાનંદ ના યુવાનો ને એવી પુસ્તિકાઓ નાની નાની મેં અત્યારે અધ્યયન કરતો હોય સારા શબ્દ અને છતાં પણ આવું કોઈ જીવનમાં આવી જાય તો ક્યારે નાસીપાસ ના થવું જોઈએ, ના હિંમત ના થવી જોઈએ અને આપણો મનોબળ ટકાવી રાખવું જોઈએ. મનોબળ હશે તો તમે જીવનમાં સંઘર્ષ કરશો અથવા તો તમે નહીતર હતાશ થઈને જો તો તમે જોઈ છો તો અત્યારે ખૂબ ખરાબ બનાવો યુવાનો લેતા પગલો ભરતા અચકાતા નહીં આવતા એટલે ત્યારે પણ અને એક જીવનની પરીક્ષા તો એક તમારી યુનિવર્સિટીની કક્ષાની પરીક્ષા એનાથી કઈ જીવન તમે નિષ્ફળ નથી જતું. કદાચ તમારે એમાં નિષ્ફળતા મળે તો બીજો પ્રયાસ કરો, ત્રીજો પ્રયાસ કરો અથવા કોઈ તમારા રસના વિષયમાં તમે ભાગ લ્યો. પણ એનો મતલબ એમ નથી કે તમે જીવનથી કંટાળી અને હારી અને સાવ તમે નિશ્ચિત થઈ જાવ, નબાદા થઈ જાવ કે કોઈ અપાતી પગલું ભરી લ્યો. તો યુવાનોને મારે ખાસ કહેવાનું છે કે અત્યારના સંજોગો બધા યુવાનોની ફેવરમાં છે અને આજની ટેકનોલોજીનો એટલો સરસ આપણે લાભ લેવો જોઈએ. તો આપણે કદાચ કોઈ એક વિષયમાં પાછા આવીશું પણ ભગવાન બીજી રીતે આપણને એને પૂર્તિ કરી જ આપતા હોય છે.
0: ખૂબ ખૂબ આભાર દિવંતભાઈ. એક મહેકો અને એક સાબિત અર્થ એવી જ કંઈક વાતો આપણી સાથે કરવા મળી અને અમે આશા છે કે આપ જીવનમાં જે રીતે આગળ વધો જીવનને જે રીતે ધબકતું રાખો છો એ જ રીતે અમારા યુવા દોસ્તોને પણ એમાંથી ખૂબ પ્રેરણા મળી હશે.

दोस्तों आ था डॉक्टर दिवंत त्रिवेदी के जीव ना जीवन ની અંદર ઘણા બધા સંઘર્ષો આવ્યા પરંતુ તેઓ ક્યારેય હાર ન માની અને પોતાના જીવનમાં આવેલા ગમે તેવા પડકારોને પણ એ જીલીને તેમાંથી સુપેરે બહાર નીકળ્યા અને દોસ્તો આપણના જીવનમાંથી આ શીખવા જેવું છે કે આપણે પણ ગમે તેટલા સંઘર્ષ શું કામ ન આવે પણ આપણે ક્યારે હાર નથી માનવાની અને મસ્ત રીતે જીવન જીવવાનું છે અને બધામાં ઉપાય ગોતી અને આનંદથી આપણે તો જીવીએ પણ બીજાને પણ જીવવા દેવાના છે તો ચાલો દોસ્તો ફરી વખત મળીશું આપણા સરસ મજાના વિચાર સાથે આવતીકાલે સાંજે 6:30 કલાકે ત્યાં સુધી મને યાદ રાખજો તમારા નિયારા નિયારા સાથી પાર્થ જાનીને રજા આપશો આવજો બાય ટેક કેર જીત વંદે માતરમ ત્યાં દોસ્તો જતા જતા પણ માતાજી એક મસ્ત મજાનો ગીત જે આપણે આજે સમર્પિત કરીએ છીએ ડોક્ટર દિવંત ત્રિવેદીના માતાજીને કે જેમનો એના જીવનમાં ખૂબ જ મોટો ફાળો છે આ ગીત છે જનનીની જોડ સખી નહીં જણાય રે લોલ ગીત લખ્યું છે કવિશ્રી બોટાદ કરે અને સંગીત સ્વરબદ્ધ કર્યું છે નિરુપમા શેઠે પ્રસ્તુત છે આ મસ્ત મજાનું ગીત

ચરિત્ર સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ. સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ આ જાહેરાત.
1: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સીમાઓ કો સુરક્ષિત કરવા ઓર અવૈધ ઘુસપેઠ પર અંકુશ લગાવવા રાષ્ટ્ર કે જનસંખ્યાકીય સુરક્ષા કે મહત્વપૂર્ણ હૈ. ગુજરાત કે ભુજ મેં ભારત પાકિસ્તાન સીમા પર મહત્વપૂર્ણ G7 ઓર G13 સીમા ચોકીઓ કે ઉદઘાટન કે બાદ ગૃહમંત્રી કહા કે કેન્દ્ર સરકાર લીક પ્રૂફ સુરક્ષા ગ્રીડ સ્થાપિત કરવા કે લીએ ડ્રોન રડાર ઓર આધુનિક બાડ સહિત અત્યાધુનિક પ્રૌદ્યોગિકી કા ઉપયોગ કર રહી હૈ. उन्होंने नई सुरक्षा ग्रिड के साथ सीमा प्रबंधन में बदलाव की घोषणा की.
2: बीएसएफ की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्णतया बदलने का निर्णय किया है. इस चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे और बीएसएफ के जवानों की तो प्रमुख जिम्मेदारी रहेगी ही रहेगी. ये मिलाकर समग्र बॉर्डर बांग्लादेश और पाकिस्तान की सुरक्षा ग्रिड मजबूत बनाने का काम हम स्मार्ट बॉर्डर सुरक्षा के प्रोजेक्ट के तहत हम ले रहे हैं.
1: कृषि मंत्री शिवराज सिंह चौहान ने कहा है कि किसानों को पर्याप्त बीज उपलब्ध कराने के लिए 1,74,000 क्विंटल का राष्ट्रीय बीज भंडार स्थापित किया गया है. नई दिल्ली में एक कार्यक्रम में उन्होंने उर्वरक वितरण में पारदर्शिता, कालाबाजारी की रोकथाम तथा किसानों को उचित आपूर्ति सुनिश्चित करने पर बल दिया. कृषि मंत्री ने बताया कि देश का कुल खाद्यान्न उत्पादन अब तक के उच्चतम स्तर 376 करोड़ टन से अधिक हो गया है. सरकार ने कहा है कि देश में पेट्रोल, डीजल और रसोई गैस का पर्याप्त भंडार है और सभी शोधन संयंत्र अधिकतम स्तर पर काम कर रहे हैं. पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय में सचिव सुजाता शर्मा ने नई दिल्ली में अंतर मंत्रालय संवाददाता सम्मेलन में कहा कि देश में प्रतिदिन 92,000 मीट्रिक टन रसोई गैस का उत्पादन हो रहा है जो अब तक का सर्वोच्च स्तर है. पत्तन, पोत परिवहन और जलमार्ग मंत्रालय में निदेशक उपेश कुमार शर्मा ने बताया कि 2,70,000 मीट्रिक टन कच्चे तेल के साथ वाणिज्यिक पोत निसोस केरोस होर्मुज जलडमरू मध्य से सुरक्षित निकल गया है और 3 जून तक इसके विशाखापट्टनम पहुंचने की आशा है. म्यांमार के राष्ट्रपति यू मिन आंग हाइंग कल से 3 जून तक भारत यात्रा पर आ रहे हैं. नई दिल्ली में विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने बताया कि प्रधानमंत्री नरेंद्र मोदी और म्यांमार के राष्ट्रपति के बीच द्विपक्षीय वार्ता में आपसी संबंधों को प्रगाढ़ करने के तरीकों पर चर्चा होगी. केंद्रीय पंचायती राज राज्य मंत्री प्रोफेसर एसपी सिंह बघेल ने कहा है कि भारत को 2047 तक विश्व की महाशक्ति और अग्रणी अर्थव्यवस्था बनाने का लक्ष्य प्रत्येक नागरिक को सशक्त किए बिना हासिल नहीं हो सकता. असम के गुवाहाटी में एक कार्यक्रम में उन्होंने राज्य और राष्ट्र की मजबूती के लिए ग्राम स्तर पर नागरिकों को सशक्त बनाए जाने पर बल दिया. सर्वोच्च न्यायालय ने कहा है कि नीट पेपर लीक मामले में चूक की जिम्मेदारी तय की जानी होगी. न्यायालय की पीठ आज इस मामले में दायर याचिकाओं की सुनवाई कर रही थी. इनमें एक याचिका में राष्ट्रीय परीक्षा एजेंसी एनटीए के पुनर्गठन या इसे हटाने का निर्देश देने और इसके स्थान पर मेडिकल प्रवेश परीक्षा के लिए एक सशक्त और स्वायत्त निकाय के गठन की मांग की गई थी. पीठ ने केंद्र से हलफनामा दायर करने को कहा है. मामले की अगली सुनवाई जुलाई के दूसरे सप्ताह में होगी. शिक्षा मंत्री धर्मेंद्र प्रधान ने कहा है कि पेपर लीक की घटना बेहद दुर्भाग्यपूर्ण है. डीडी न्यूज को साक्षात्कार में श्री प्रधान ने आश्वासन दिया कि पुनर्परीक्षा प्रक्रिया उचित और व्यवस्थित तरीके से बिना किसी त्रुटि के संपन्न की जाएगी. श्री प्रधान ने कहा कि सरकार यह सुनिश्चित कर रही है कि सीबीआई इस मामले की पूरी जांच करे और दोषियों को कड़ी से कड़ी सजा दी जाए. पश्चिम बंगाल के मुख्यमंत्री शुभेंदु अधिकारी ने राज्य में घुसपैठ और इसके कारण जनसांख्यिकी बदलाव की आशंका व्यक्त की है. उन्होंने कहा कि पिछली सरकार घुसपैठ के मुद्दे पर कोई कार्रवाई करने में नाकाम रही. यही कारण था कि तृणमूल प्रशासन ने केंद्र से समय से निर्देश मिलने के बावजूद जनगणना कार्य की शुरुआत नहीं की. उन्होंने कहा कि राज्य सरकार ने भारत बांग्लादेश सीमा पर बाड़ लगाने के लिए सीमा सुरक्षा बल को जमीन सौंपने की प्रक्रिया शुरू कर दी है. सिंगापुर ओपन बैडमिंटन टूर्नामेंट में चिराग शेट्टी और सात्विक साईराज रंकी रेड्डी ने सेमीफाइनल में जगह बना ली है. उन्होंने कांग खाई शिंग और अरुण ताई को हराया. न्यू चंडीगढ़ में आईपीएल क्रिकेट के दूसरे क्वालिफायर में राजस्थान रॉयल्स ने गुजरात टाइटंस के साथ मुकाबले में टॉस जीतकर बल्लेबाजी का फैसला किया है. विजेता टीम रविवार को अहमदाबाद में रॉयल्स चैलेंजर्स बेंगलुरु से खेलेगी. इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ.
3: आकाशवाणी भुज. પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે કચ્છમાં ભારત પાકિસ્તાન સરહદ પર સ્થિત G7 અને G30 બોર્ડર આઉટપોસ્ટનું લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવા પર ભાજપ દ્વારા યોજાશે વિવિધ કાર્યક્રમો. 50,000 બુથમાં એક પેડ માં કે નામ દ્વારા વૃક્ષારોપણ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. હોર્મુઝ ખાડીમાંથી પેટ્રોલિયમ લાવતું ભારતીય જહાજ સફળતાપૂર્વક પસાર. પાલનપુરની 8 વર્ષની નિક્ષા બારોટે માત્ર 7 દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરીને પ્રેરણાદાયક સિદ્ધિ નોંધાવી. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ અને મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા માટે ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર કક્ષાના 27 અધિકારીઓની બદલી કરવામાં આવી. કચ્છના ગૌરવવંતા સાહિત્યકાર બુલેરાય કારાણીની કર્મભૂમિ ગુંદિયાળી પ્રાથમિક શાળામાં કારાણીજી ફરીએ મેં કારાણીજી કવિતાઓ કચ્છી ડાયરો યોજાયો. અબડાસા વિધાનસભા વિસ્તારના નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકામાં ચોમાસુ વાવણીના સમયે ડીઝલ અને રાસાયણિક ખાતરોની અછત સર્જાતા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી કૃષિમંત્રીને પત્ર લખીને પુરવઠો તાકીદે પૂર્વવત કરવા રજૂઆત કરી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આવતીકાલ શનિવાર અને રવિવારે કચ્છમાં ગાજવીજ અને કલાકના 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવા વરસાદની આગાહી કરાઈ. મુખ્ય સમાચાર પૂરા થયા.
4: શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નોંધપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792238490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રીમાતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792238490.
0: કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો ગુલામ અલીના સ્વરમાં આ ગઝલ.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ ગેર ફિલ્મી ગીતોનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં બરાબર 7:10 સાંભળી શકશો પ્રાદેશિક સમાચાર.
1: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ. હવે એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? 0. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સ ની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાવું જ પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્ય ઘર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વના G7 અને G13 બોર્ડર આઉટપોસ્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારપૂર્વક કહ્યું, કચ્છના સિરક્રીક અને હરામીનાળા જેવા સંવેદનશીલ ક્ષેત્રને આગામી 2 વર્ષમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત કરાશે. રાજ્યમાં 12 સિંહોના મોત બાદ વન વિભાગ ફરી સક્રિય. સમગ્ર સ્થિતિ પર પ્રધાનમંત્રી કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલયની સીધી દેખરેખ. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે માવઠાની આગાહી. વડોદરાના ખેલાડી અસ્મા ઝાગવાવાલાએ રાષ્ટ્રીય કક્ષાની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં 4 સુવર્ણચંદ્રક સાથે 3 રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારપૂર્વક કહ્યું, કચ્છમાં સરક્રીક અને હરામીનાળા જેવા સંવેદનશીલ ક્ષેત્રને આગામી 2 વર્ષમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત કરાશે. કચ્છના ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વના G7 અને G13 બોર્ડર આઉટપોસ્ટ એટલે કે સહાયક ચોકીનું ઉદઘાટન કર્યા બાદ જવાનો અને જાહેર સભાને સંબોધતા શ્રી શાહે કહ્યું, દેશની વસ્તી વિષયક સ્થિતિને સલામત રાખવા, આપણી સરહદોને સુરક્ષિત કરવી અને ગેરકાયદે સ્થળાંતરને રોકવું ઘણું મહત્વનું છે.
1: वॉट टावर से लेकर कनेक्टिंग रोड से लेकर पीने से पानी से लेकर मेडिकल सुविधाएं, रहने की व्यवस्थाएं और नई फेंसिंग इंट्रोड्यूस करना और दूसरी से एक लीक प्रूफ सुरक्षा ग्रिड बनाने के लिए हमने कार्य योजना बनाई थी कि लगभग 70% काम पूरा हुआ है और 2 साल में हमारा एक वल्नरेबल दिखता हुआ क्षेत्र दुश्मन की बुरी नजर से हमेशा के लिए सुरक्षित हो जाएगा.
0: શ્રી શાહે નવા ચતુર્ભુજ સુરક્ષા માળખાની રજૂઆત સાથે સરહદ વ્યવસ્થાપનમાં એક મોટા માળખાકીય પરિવર્તનની પણ જાહેરાત કરી. તેમજ ગત 6 દાયકાથી દેશની પ્રથમ સંરક્ષણ રેખા તરીકે સેવા આપવા બદલ BSFની ભૂમિકાને બિરદાવી હતી. માતૃભૂમિ માટે તેમના સર્વોચ્ચ બલિદાન આપનારા 2000 થી વધુ સુરક્ષા

0: બીએસએફના જવાનોને શ્રી શાહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
1: જંગલોં કે બીચ મે ગંગા સાગર કે કિનારે સે લેકર મેઘાલય ઓર આસામ કે પહાડી ઓર વન ક્ષેત્રો તક બીએસએફ ને 6 દશકો મે ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ કા અપના દાયિત્વ બહોત અચ્છે તરીકે સે ઉઠાયા ભી હૈ, નિભાયા ભી હૈ, ઓર ઇસકે લિયે 2000 જવાનો ને અપના સર્વોચ્ચ બલિદાન દિયા.
0: આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગીર અને તેના રેવન્યુ વિસ્તારમાં સિંહોના રક્ષણ માટે વન વિભાગ ફરી સક્રિય થયું છે અને હાલની સ્થિતિ નિયંત્રણમાં છે. આ અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, ગીર ગઢડા તાલુકા અને અમરેલીના બાવરિયા વિસ્તારમાં 1 અઠવાડિયામાં 8 જેટલા વાઘ સિંહના શંકાસ્પદ મૃત્યુ થયા છે, જો કે આગામી 3 થી 4 દિવસમાં મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ વાઘ સિંહોના મોતનું કારણ સ્પષ્ટ થશે. પ્રધાનમંત્રી કાર્યાલય પીએમઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા તેમના કાર્યાલય સીએમઓ દ્વારા હાલ આ સમગ્ર ઘટના અંગે સીધી દેખરેખ રાખવામાં આવી રહી હોવાનું પણ શ્રી મોઢવાડિયાએ ઉમેર્યું.
2: અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. છેલ્લા 2 દિવસમાં આવી કોઈ ઘટના બની નથી અને સ્થળ ઉપર અને બીજી જગ્યાએ વન વિભાગે ટીમો બનાવી જે પ્રિવેન્ટિવ કાર્યવાહી કરવી જોઈએ તે તમામ પગલા લગાવી રહ્યા છે. મને લાગે છે કે અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને છેલ્લા 2 દિવસમાં કોઈ ઘટના નથી બની, એટલે આ પ્રકારના રોગની સંભાવના નહીં હોય એવું માનવામાં આવે છે.
0: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એ સાજા પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ અંગે સચિવાલય ખાતે મુખ્ય રાજકીય પક્ષના આગેવાનો સાથે બેઠક યોજાઈ, તેમાં તેમને SIR અંગે વિસ્તૃત માહિતી અપાઈ હોવાનું દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં મુખ્ય ચૂંટણી અધિકારી અરૂણ ટીએ જણાવ્યું.
3: ये मीटिंग है SIR के रिलेटेड था, तो ये Phase 3 SIR में हमारा UT शामिल है. इसमें अभी प्रिपरेशन ट्रेनिंग 25 मई से चालू कर दिया है. इसके बाद 4 जून से हाउस टू हाउस विजिट होगा BLOs. ये हर एक BLOs अपना हर एक वोटर्स के घर में जाएगा अलॉन्ग विद द प्रिंटेड एनुमरेशन फॉर्म एंड हाउस टू हाउस विजिट करेगा. इसके बाद हम पोलिंग बूथ का हम रास्टराइजेशन एक्सरसाइज चलेगा.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે મારી વેબસાઇટ newsonair.gov.in/ અને મારા XML AIR News_ABRadio ફોલો કરશો. સુરેન્દ્રનગર મહાનગરના નવનિયુક્ત મેયર રાકેશ રાઠોડ સહિતના પદાધિકારીઓ આજે પદ સંભાળવાના પ્રથમ દિવસે જ ઉત્તર ઝોનમાં અંદાજે 9 કરોડ રૂપિયાના ખર્ચે નવા તૈયાર થનારા સાત માર્કેટ તથા ધોળી ગજાબંધની સ્થળ મુલાકાત લીધી. દરમિયાન મેયરે ટૂંક સમયમાં નાગરિકોને નિયમિત અને સતત પાણી પુરવઠો ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવા માટે સૂચન કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા નસવાડી, બહાદુરપુર અને બોડેલીના તાંદળજા ખાતે ટેકાના ભાવે મકાઈ ખરીદ કેન્દ્ર શરૂ કરાયા છે, જ્યાં ખેડૂતો પ્રતિ ક્વિન્ટલ 2400 રૂપિયાના ભાવે મકાઈ વેચી રહ્યા છે. જિલ્લાના ખુલ્લા બજારમાં 1900 રૂપિયાના ભાવ પ્રતિ ક્વિન્ટલ મકાઈનો ભાવ ચાલી રહ્યો છે. અમદાવાદ શહેરમાં મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત સરકારની કચેરી ખાનપુર ખાતે આગામી 11 જૂને પેન્શન અદાલત યોજાશે. તેમાં પેન્શનને લગતા પ્રશ્નો અને નીતિ વિષયક મુદ્દાઓ સિવાયના પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ અને ફરિયાદોનો નિકાલ કરાશે. આ અંગેની ફરિયાદ લોકો આગામી 3 જૂન સુધી આસિસ્ટન્ટ ડાયરેક્ટર, પોસ્ટલ સર્વિસીસ સ્ટાફ, એકાઉન્ટ અને પેન્શન વિભાગ, મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલની કચેરી, ગુજરાત સરકાર, ખાનપુર અમદાવાદમાં મોકલવાની રહેશે. રાજ્યના કેટલાક જિલ્લામાં આવતીકાલથી આગામી 4 જૂન સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એકે દાસે કહ્યું કે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, દમણ તથા દાદરા અને નગર હવેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે માવઠાની આગાહી છે. દરમિયાન આ વખતે રાજ્યમાં સામાન્ય કરતા ઓછો વરસાદ રહેવાની પણ સંભાવના હોવાનું શ્રી દાસે વધુમાં જણાવ્યું હતું.
4: ઉત્તર
0: पूर्वग्रामी खिलाड़ी अस्मा तैराली जाबुआवाला राष्ट्रीय कक्षा की पावर लिफ्टिंग स्पर्धा में 4 सुवर्ण चदक साथ 3 राष्ट्रीय विक्रम बनाया है। आंध्र प्रदेश पावर लिफ्टिंग एसोसिएशन द्वारा पावर लिफ्टिंग इंडिया नेचा हेठ 15वीं राष्ट्रीय सब जूनियर और जूनियर क्लासिक पुरुषों और महिला पावर लिफ्टिंग स्पर्धा में सिद्धि मिली। अस्मा जाबुआवाला कुल 390 किलो वजन पावर और बेंच प्रेस श्रेणी में 80 किलो वजन पावर राष्ट्रीय विक्रम बनाया। तमने स्क्वाट डेडलिफ्ट बेंच प्रेस एकंदर प्रदर्शन श्रेणियों में कौन सुवर्ण चंद्रक मिलाया। इंडियन प्रीमियर लीग आईपीएल क्रिकेट में आज गुजरात टाइटन्स और राजस्थान रॉयल्स वच्चे क्वालिफायर बेनो मुकाबलो थशे। न्यू चंडीगढ़ में महाराजा यादवेंद्र सिंह अंतर्राष्ट्रीय क्रिकेट स्टेडियम में सवेरे 7 बजे मैच शुरू थशे। हवामानता अहेवाल मुजब रियान पिरामी आगेवानी हेठनी राजस्थान टीमें टॉस जीतीने बेटिंग पसंद करी छे। बनासकांठा में तारीख 31 तारीख सुधी कमोसमी वरसाद आगामी वच्चे आपत्ति व्यवस्थापन शाखा द्वारा सावचेती पगड़ लेवा सूचना अपाई है। आ परिस्थिति ने पगड़े खेतीवाड़ी उत्पन्न बजार समिति एपीएमसी और पेटा केन्द्र में खुला में रखाये अनाज तेज अनाज की बोरी वरसद कारण पलड़ी ने बगड़ी न जाते योग्य व्यवस्था कर गांधीग्राम और प्रयागराज जंक्शन वच्चे 31 मई थी 15 जुलाई सुधी द्विसाप्ताहिक विशेष ट्रेन दौड़ावाशे। यात्रियों की मांग और सुविधा ने ध्यान में रखी पश्चिम रेलवे द्वारा भावनगर मंडल में आ ट्रेन चलावानो निर्णय करायो छे। भावनगर मंडल वरिष्ठ मंडल वाणिज्य प्रवक्ता अतुल कुमार त्रिपाठी कहू दर रविवार बुधवार गांधीग्राम थी सांजे 5 वाग्ये आ ट्रेन उपड़े। बनासकांठा ने 8 वर्ष की निक्षा निलेषभाई बारोटे हिमालय में 17,593 फूट की कपरी ऊंचाई सर कर आगवी सिद्धि मेरी है। नायब मुख्यमंत्री हर्ष संघवीए सोशियल मीडिया पर एक संदेश आ सिद्धि ने बिरदावता कहू निक्षा बारोटे हिमालय की ऊंचाई आ एवरेस्ट बेस केम्प ईबीसी रस्तों में 7 दिवस में सफलतापूर्वक सर कर समग्र देश और राज्य नाम रोशन कर अत्यंत मुश्किल केम्प पर पहुंची निक्षा योग कर गौरव की राष्ट्रगान गाय सौ गौरव भूज में भारत और पाकिस्तान सरहद पर व्यूहात्मक रीते महत्व G7 और G13 बॉर्डर आउटपोस्ट न केन्द्रीय गृहमंत्री अमित शाह हस्ते उद्घाटन। केन्द्रीय गृहमंत्री भारपूर्वक कहू कच्छ ने सरक्रिक हरामी नाला जेवा संवेदनशील क्षेत्र ने आगामी 2 वर्ष में संपूर्ण रीते सुरक्षित कराशे। राज्य में बाढ़ सीओना मौत बाद वन विभाग फरी सक्रिय समग्र स्थिति पर प्रधानमंत्री कार्यालय और मुख्यमंत्री कार्यालय ने सीधी देखरेख। दक्षिण और मध्य गुजरात तथा सौराष्ट्र के जिलों में आती मावठा की आगाही और वडोदरा खिलाड़ी अस्मा जाबुआवाला राष्ट्रीय कक्षा की पावरलिफ्टिंग स्पर्धा में 4 सुवर्ण चंद्रक साथ 3 राष्ट्रीय विक्रम बनाया। आकाशवाणी अमदावाद वडोदरा केन्द्र पर प्रादेशिक समाचार पूरा थया हवे पछी आप रात्रि 7:50 राष्ट्रीय समाचार सांभळी शकशो। नमस्कार।

0: तो संघम शरणम
1: गच्छामि।
0: એટલે સંઘ છે, સંગઠન છે, સમૂહ છે, એની એક વિશેષતા છે અને એક ને એક બે નથી પણ એક ને એક છે ને, એ અગિયાર છે
1: અને એમાં એવું છે ને કે આપણે બધાને ભગવાને અલગ અલગ ક્ષમતા આપી છે, અલગ અલગ કામ કરવાના ઢંગ આપ્યા છે, એને શું હોય કે ઘણી વાર બે જણા કામ કરતા હોય તો એક જણું આ કરી શકે સરખી રીતે, એક જણું બીજું કામ સરખી રીતે કરી શકે, એટલે ઘણાને એમ એવી સ્કિલ હોય કે એ આમ ગમે તેમ બોલીને પોતાનું કામ કઢાવે, અને ઘણાને એવી શક્તિ હોય કે પ્રેમથી બધાને કામ કરાવે, એટલે બંનેની જરૂર હોય છે,
0: એટલે બધાની શક્તિઓનો સરસ રીતે સમન્વય થાય અને કામ છે ને એ ખૂબ સારી રીતે દીપી ઉઠે અને તમે સમજી ગયા છો કે જો આજે આવી કંઈક સહકારની વાતો આપણે કરવી છે, પ્રમાણ વિવિધ લક્ષી સહકારી મંડળીની વિશિષ્ટતાઓ આ વિશે આજે વિગતે ગામના ચોરે વાત કરવી છે અને આ વાત કરવા માટે ચોરે આપણા મહેમાન થયા છે, શ્રોતાઓ માટે પણ જાણીતું નામ છે કારણ કે ઘણા વર્ષોથી આવે છે શ્રી ભૈરવભાઈ કોઠિયા સાહેબ કે જેઓ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના જનરલ મેનેજર છે અને આજે આપણને આ વિવિધ લક્ષી સહકારી મંડળીની વિશેષ
1: સહકારી મંડળી શું છે અને શા માટે ઉભી કરવામાં આવે છે?
2: સહકારી મંડળી સહકારના મૂલ્યો અને સમગ્ર વિશ્વની સહકારી પ્રવૃત્તિના જે સાંપ્રત પ્રભાવો છે એના આધારિત સહકારી મંડળી એટલે વ્યક્તિઓનું સ્વૈચ્છિક ધોરણે સંગઠિત બનેલ સંગઠન કે મંડળ છે જેમાં તેઓ સામૂહિક રીતે જોડાઈને લોકશાહી પદ્ધતિએ સંચાલિત સાહસ તેમના દ્વારા તેઓ સમાન આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક અપેક્ષાઓ અને જરૂરિયાતો પૂર્ણ કરવા માટે જોડાય છે તેવી સંસ્થાને સહકારી મંડળી કહેવામાં આવે છે. બીજી બાબત વાત કરીએ તો સહકારી મંડળી એટલે સમાજના મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકો ઉન્નત મસ્તકે આત્મવિશ્વાસ પૂર્વક જીવન જીવી શકે એવી જે રચના કરવામાં આવે છે તેમને સહકારી મંડળી કહેવામાં આવે છે. અને સહકારી મંડળી દ્વારા વ્યક્તિ સમાજનિષ્ઠ બને છે અને સમાજ રાષ્ટ્રનિષ્ઠ બને છે, પરિણામે આ દેશની અંદર અને સમાજની અંદર શોષણ વિહીન સમાજની રચનાનું નિર્માણ થાય છે, પરિણામે દેશ આબાદ શક્તિશાળી અને સમૃદ્ધ બને છે.
0: તો સાહેબ આ તમે સરસ મજાની વાત કરી, તો હવે આ સહકારી મંડળી છે એનું બંધારણ સાહેબ કેવું હોય?
2: સહકારી મંડળીનું બંધારણ એને કામકાજનું બંધારણ કહેવામાં આવે છે. કાયદાની રૂએ સહકારી મંડળીના પેટા નિયમો, પેટા કાયદાઓ અને ઉપનિધિ એનું નામ સહકારી મંડળીનું બંધારણ કે કામકાજ કહેવામાં આવે છે. સહકારી કાયદાના નિયમ 5 અન્વયે એમની અંદર જે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ બહુ અગત્યની બાબત છે. ખાસ કરીને પેટા કાયદાઓ અને પેટા નિયમોને આધીન રહીને સહકારી મંડળીના ઉપનિધિ બનાવવામાં આવતી હોય છે. જેની અંદર પહેલી બાબત જો કહીએ તો એની અંદર મંડળીનું નામ અને સરનામું, બીજી બાબત એવી આવે છે બંધારણમાં એના ઉદ્દેશો અને હેતુઓ, ત્રીજી બાબત એ આવે છે મંડળીનું કાર્યક્ષેત્ર, ચોથી બાબત એ આવે છે કે મંડળની જવાબદારી લિમિટેડ છે કે અનલિમિટેડ છે, ત્યારબાદ સભાસદ કોણ બને, મેમ્બરશીપ કે ભાઈ મંડળીનો સભાસદ કોણ બની શકે, એની લાયકાત, એની ફરજો અને હકો શું છે, એ બાબત હોય છે. ત્યારબાદ મંડળીના કામકાજની વાત કરીએ બંધારણની તો એની અંદર મંડળીનું ભંડોળ એટલે શેર ભંડોળ કઈ રીતે મંડળી મેળવી શકે છે એનો ઉલ્લેખ હોય છે. અને ત્યારબાદ જો આગળ વધીએ તો સહકારી મંડળીની અંદર ખરીદી અને વેચાણ અને મંડળીના ઉદ્દેશ અનુસાર વ્યવહારમાં કઈ રીતે અન્ય બાબતોનો સમાવેશ કરવો તેનો પણ કામકાજના બંધારણમાં સમાવેશ થાય છે. સામાન્ય વહીવટની બાબતની જો વાત કરી તો બંધારણમાં જોગવાય છે કે મંડળીની સાત સાધારણ સભા, વાર્ષિક સાધારણ સભા, સભાની નોટિસ, સભાનું એજન્ડા, સભાના ઠરાવો અને સભાની સત્તાઓ વગેરેનો સમાવેશ મંડળીના વહીવટની અંદર થાય છે. ત્યાર બાબત જો આગળ વધીએ તો મંડળીની અંદર ધિરાણ કઈ રીતે આપવું,

0: રોકાણ, બચત અને કરકસરની ભાવનાઓની કઈ રીતે ઉત્તેજન આપવું, એના વ્યાજદરો કઈ રીતે નક્કી કરવા, એમનો પણ સમાવેશ મળીના બંધારણ અને કામકાજમાં થાય છે. આ ઉપરાંત અગત્યની વાત કરું તો મળેલી વ્યવસ્થાપક કમિટીની રચના, એના હકો, એના ફરજો, એની જવાબદારીઓ અને અધિકારીઓનો સમાવેશ થાય છે. મળેલા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને મંત્રી, એમની કઈ કઈ ફરજો છે, અધિકારીઓ, જવાબદારીઓ અને હકો છે, એમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મળેલા પેટા નિયમમાં જરૂરી પરિવર્તન માટે, ધંધાનું કદ વધારવા માટે, સુધારા કરવા માટેની પણ એમાં જોગવાઈ કરવામાં આવી છે. સાથે સાથે અગત્યની બાબત લોકશાહી તમે વાત કરું તો બંધારણની અંદર કે મળેલી વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી, ઇલેક્શન કઈ રીતે કરવું, જેનો એ રીતે સમાવેશ કરવામાં આવી રીતે સહકારી કાયદાના કલમ મુજબ મળેલા બંધારણની અંદર આ 15 જોગવાઈઓ ફરજિયાત આપવામાં આવી છે. અને આ મળેલા બંધારણ એટલે કામકાજને આધીન મળેલી પોતાનો વહીવટ, વ્યવસ્થા, વેપાર, પ્રવૃત્તિ, કારોબાર અને સંચાલન કરી શકે છે. આવી રીતે આ મળેલું કામકાજનું સહકારી સંસ્થાઓ માટે બંધારણ કાયદામાં જોગવાઈ કરવામાં
1: આવી છે. ખૂબ વિગતથી સરસ રીતે સમજાવ્યું. તો હવે સાહેબ, આ જે સહકારી મંડળીઓ છે એને દેશના કયા ક્ષેત્રમાં પ્રવેશ કરવો જરૂરી લાગે છે?
0: સહકારી મંડળીએ દેશના આર્થિક અને સામાજિક વિકાસ માટે ભારતીય તેલ ક્ષેત્ર એવા છે મારી દ્રષ્ટિએ, એમની અંદર સહકારી પ્રવૃત્તિને સમય એન્ટર થઈ નથી. તો પહેલી બાબત મારી એ છે કે ટેકનોલોજી અને ડિજિટલાઇઝેશન ની જે પ્રવૃત્તિ છે એની અંદર હજી સહકારી પ્રવૃત્તિનો પૂર્ણ રીતે સમાવેશ થયો નથી. બીજી બાબત હું વાત કરું તો જળ વ્યવસ્થાપન અંગે, બીજી બાબત કરું તો પ્રવાસન વ્યવસ્થાપન અંગે, પરિવહન વ્યવસ્થાપન અંગે, સહકારી મેડિકલ સ્ટોર અને ગ્રાઉન્ડ લેવલે જે સુવિધા પૂરી પાડતી હોય ડોમેસ્ટિક, એવી સહકારી મંડળીઓની રચના, પછી જળ વ્યવસ્થાપન અંગેની, સાથોસાથ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટેની જોગવાઈ, પછી જે રીસાયકલિંગની બાબત છે, વેરહાઉસિંગની બાબત છે, સાથોસાથ એની અંદર સ્વાસ્થ્ય અંગેની ધારાના અંગેનો પણ સમાવેશ સહકારી મંડળીમાં ક્યાંય કરવામાં આવેલ નથી. એવી રીતે ખાસ કરીને મધમાખી ઉછેર પ્રવૃત્તિઓ એનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. ઇન્ટીગ્રેટેડ કોઓપરેટિવ સોસાયટીનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો નથી. તો આવી રીતે સહકારી પ્રવૃત્તિમાં વર્તમાન સમયમાં ભારતીય તેર ક્ષેત્રો એવા છે કે એની અંદર સહકારી પ્રવૃત્તિએ આજના સાંપ્રત પ્રવાહને ધ્યાનમાં રાખી અને પ્રવેશ કરવો મારા મંતવ્ય અને અભિપ્રાય મુજબ જરૂરી છે.
1: અનુભવથી બહુ નવા નવા ક્ષેત્રોની વાત કરી.
2: હવે કઠિયા સાહેબ, આ સહકારી પ્રવૃત્તિની વિશેષતાઓ શું છે એ પણ શ્રોતાઓને જણાવો.
0: સામાન્ય રીતે સહકારી સંસ્થાઓ, સહકારી મંડળીઓ અને સહકારી પ્રવૃત્તિની વિશેષતા એ છે કે સહકારી સંસ્થાઓમાં મૂડી કરતા માનવને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. સાથોસાથ બીજી બાબત જો વાત કરું વિશેષતાની, તો સત્તા કરતા સેવાને વધુ પ્રાધાન્ય આપવામાં આવે અને એના પરિણામે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાનું સર્જન થાય છે. અને સાથોસાથ જો અગત્યની વાત કરું તો વિશેષતા એ છે, લોકોને શોષણમાંથી મુક્ત કરીને પોષણ યુક્ત બનાવવા એ સહકારી પ્રવૃત્તિની મોટા મોટી વિશેષતા છે. સાથોસાથ સહકારી પ્રવૃત્તિમાં એક બધાને માટે, બધા એકના માટે એ એકનું સૂત્ર છે. અને અગત્યની વાત કરું તો સમદ્રષ્ટિ સર્વસમાન એ પણ સહકારી પ્રવૃત્તિની એક વિશેષતા છે. એથી વિશેષ સહકારી પ્રવૃત્તિમાં એક વ્યક્તિને માટે એક જ મત આપવાનો અધિકાર છે. આ મોટામાં મોટી એની વિશેષતા છે. જવાનું મારું મંતવ્ય એ છે અને એથી વિશેષ જો કોઈ સહકારી પ્રવૃત્તિની વિશેષતા હોય તો મંડળીના સભાસદો, એ જેના માલિકો છે, એ જેના લાભાર્થીઓ છે, એ જેના સંચાલકો છે અને એ જેના નિયંત્રકો છે, એ સહકારી પ્રવૃત્તિની મોટા મોટી વિશેષતા છે.
2: એટલે આ પ્રમાણે આ સહકારી પ્રવૃત્તિની વિશેષતાઓ બહુ વિશિષ્ટ રીતે કોઠિયા સાહેબે આપણને સમજાવી. હવે સાહેબને આપણે પ્રશ્ન કરી કે સાહેબ, સહકારી મંડળી ખાસ કરીને કોને માટે બનાવવામાં આવતી હોય છે?
0: સહકારી મંડળી ખાસ કરીને જુદા જુદા ક્ષેત્રમાં જુદા જુદા લોકો જે રહે છે, આમ જનતા આમ વર્ગ, એ આમ જનતા અને આમ વર્ગ માટે એ જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા હોય છે. ગ્રામીણ વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય,

0: sakmada kayıp kalamak ki, sanatları mülerini rütme kalamak abisi. Yine bakarsan kan sakma kayın mukur mukosu, gramin gösterme mutabakına kere to reyesini kettik veresi. İkramak ki, kere to mante patlik kettik işe sanatları mülerini sakma kalamak abisi. Apara deşma, जे जुदा जुदा पशुपालक रहे से देश राज्य गुजरात जिला तालुका ने ग्राम्य लेवल ये जे प्रवृत्ति करे से एना माटे पशुपालन दूध उत्पादक सहकारी मंडळीओनी रचना કરવામાં આવી છે ખાસ કરીને દરિયા કાંઠાના વિસ્તારની અંદર જે મત્સ્યપાલન વાળો રહે છે એનો મુખ્ય ધંધો વ્યવસાય માછીમારીનો છે તો એના માટે મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળીઓ ઊભી કરવામાં આવી છે લોકો જે શહેરમાં કે અર્ધ શહેરમાં કે ગ્રામીણ વિસ્તારમાં રહે છે એમના માટે આવાસની જરૂરિયાત હોય છે તો એ લોકો ભેગા થઈ અને આવાસ માટેની સહકારી મંડળીની રચના કરવામાં આવે છે ગૃહ મંડળીઓની રચના કરવામાં આવે છે જે ખેડૂતો પિયતની સુવિધા મેળવવા માંગતા હોય એના માટે પિયત સુવિધાઓ સહકારી મંડળીઓ ઉભી કરવામાં આવે છે જે લોકો શાકભાજીનું ઉત્પાદન કરતા હોય ફળોનું ફૂલોનું હોર્ટિકલ્ચરનું એના માટે પણ ફળ અને શાકભાજી ઉત્પાદક સહકારી મંડળીઓની રચના કરવામાં આવે છે ગ્રાહકો મરઘા બચકા પશુપાલનનો ઉછેર કરતા હોય તો મરઘા બચકા ઉછેર વધારવાની પણ રચના કરવામાં આવે છે નાના મોટા વ્યવસાયકારો હોય વેપારીઓ ઉદ્યોગકારો એને પણ ઔદ્યોગિક સહકારી મંડળીઓની રચના કરવામાં આવે છે એવી રીતે આ દેશની અંદર ગૃહ આવાસ ખાંડ સહકારી મંડળીઓ વિવિધ પ્રકારની પ્રવૃત્તિને આધીન લોકોની જરૂરિયાતો અપેક્ષાઓ આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે આવી વિવિધ પ્રકારની 24 પ્રકારની મંડળીઓ લોકો માટે લોકોની આર્થિક સુખાકારી માટે કુટુંબ કબીલા સાથે સારું જીવન શક્ય જીવી શકે લોકો આબાદ અને સમૃદ્ધ બને અને દેશના આર્થિક સામાજિક નૈતિક અને સાંસ્કૃતિક વિકાસમાં મોટું એક સહયોગ આપીને પોતાનું યોગદાન મોટું યોગદાન આપી શકે એ અર્થમાં આ સહકારી મંડળીઓ લોકો માટે સામાન્ય રીતે અસ્તિત્વમાં આવે છે
1: સાહેબ આપણે વાત કરી એમાં વિવિધ લક્ષી સહકારી મંડળી હોય છે તો સાદી સહકારી મંડળી અને વિવિધ લક્ષી સહકારી મંડળીનો તફાવત શું છે અને વિવિધ લક્ષી સહકારી મંડળી જો કોઈ બનાવે તો એના જે સભાસદો છે એને વિશેષ લાભ શું મળે
0: પહેલી બાબત તો એ છે અત્યાર સુધી જે મંડળીની નોંધણી કરવામાં આવતી સહકારી કાયદા કાનૂન મુજબ કરવામાં આવતી અને એની અંદર સામાન્ય રીતે એના ઉદ્દેશો પૂરા પાડવા માટે સામાન્ય રીતે સહકારી મંડળીની રચના કરવામાં આવતી હોય છે પણ અહીંયા એવું છે કે જે સહકારી મંડળીઓ સીમિત કામગીરી કરતી ધારો કે પ્રાથમિક ખેતી વિશે કે ટેક્સ મંડળીઓ છે ફક્ત પોતાના ખેડૂતોને ધ્યાન આપવા પૂરતી પ્રવૃત્તિ કરતી વિશેષમાં પ્રવૃત્તિ કરે તો થોડી ઘણી ખાતર બિયારણ અને સાધનો પૂરા પાડે અને આ સાદી મંડળી કહેવાય છે એ રીતે દૂધ ઉત્પાદક સહકારી મંડળી હોય ફક્ત દૂધ ઉત્પાદકો માટે દૂધ એકઠું કરવું અને એને સારા ભાવ કેમ મળે એના માટે પ્રવૃત્તિ કરતી પશુપાલકની મંડળી માટે પશુપાલક પૂરતો સીમિત હતી પણ અત્યારે આપણા દેશની અંદર આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારથી સમૃદ્ધિ એ મંત્રને સાર્થક કરવા માટે લોકોને આત્મનિર્ભર બનાવવા માટે સહકારથી સમૃદ્ધિ અન્વયે નવી જે સહકાર નીતિ ઘડવામાં આવી છે એનો મોડલ કોઓપરેટિવ એક અમલમાં આવ્યો છે અને એની અંદર જુદી જુદી 54 પહેલો અમલમાં મૂકી છે સહકારી સંસ્થાઓ ફક્ત પોતાના ઉદ્દેશો પૂર્ણ કરવા માટે જે મર્યાદિત ઉદ્દેશો હતા એમાં પણ કાયદામાં સુધારા કરીને સામાન્ય રીતે સાદી મંડળી ફક્ત શું કરે છે સહકારી મંડળી ફક્ત ખેડૂતોને ધિરાણ આપે ખાતર દવા બિયારણ અને સાધનો પૂરા પાડે પણ જે વિશિષ્ટ મંડળીની જે વાત કરવામાં આવે છે મલ્ટીપર્પઝ સોસાયટી એટલે વિવિધ લક્ષી સેવા સહકારી મંડળીઓ એમાં સહકારી કાયદાની અંદર મોડેલ એક્ટ જે અમલમાં આવ્યો એમાં 54 નવા પગલાઓ ભરવામાં આવ્યા છે અને ટૂંકમાં જો વાત કરું તો પહેલી બાબત કોમન સર્વિસ સેન્ટર તરીકે સામાન્ય સેવા કેન્દ્ર તરીકે વિશિષ્ટ કામગીરી આ વિવિધ લક્ષી મંડળીઓ કરે છે સાથે સાથે બીજી કામગીરી કહું તો ગામમાં વોટર કમિટી બનાવીને લોકોને સારું શુદ્ધ પાણી પૂરું પાડી શક્યા છે ત્યારબાદ આપણા દેશની અંદર ખાદ્ય સુરક્ષા માટે નવા પેટા નિયમમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે વિવિધ વિકેન્દ્રિત મોટા ગોડાઉનો બનાવીને અને એની અંદર ખેત ઉત્પાદનનો માલ સંગ્રહ કરીને યોગ્ય સમયે એ ખેડૂતો પોતાનો માલ વેચીને સારા વળતરદાયક ભાવ મેળવી શકે એની પણ જોગવાઈ કરવામાં આવી છે અગત્યની બાબત એ છે લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે સહકારી મંડળી જન ઔષધિ કેન્દ્ર પણ ખોલી શકે છે જેનરિક દવાઓની ઉપલબ્ધિ માટે

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું દેશની જનસંખ્યાનું રક્ષણ કરવા, સરહદોને સુરક્ષિત કરવી અને ગેરકાયદેસર સ્થળાંતર નાબૂદ કરવું ખૂબ જ મહત્વનું છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું વીજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા 1,74,74,000 ક્વિન્ટલ વીજ અનામત રખાયા. દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો જથ્થો હોવાનું કેન્દ્ર સરકારની ખાતરી. સર્વોચ્ચ અદાલતે નીટ પેપર લીક મામલામાં થયેલી ભૂલો માટે જવાબદારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર બે મુકાબલો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશની જનસંખ્યાનું રક્ષણ કરવા, સરહદોને સુરક્ષિત કરવી અને ગેરકાયદેસર સ્થળાંતર નાબૂદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ આજે ગુજરાતના ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ G7 અને G13 સરહદી ચોકીઓનું ઉદઘાટન કર્યા પછી સૈનિકોને જાહેરસભાને સંબોધિત કરી રહ્યા હતા. મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર એક અભેદ લીક પ્રૂફ સુરક્ષા ગ્રીડ સ્થાપિત કરવા માટે ડ્રોન, રડાર અને આધુનિક વાડ સહિતની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. ગૃહમંત્રીએ નવા ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડની રજૂઆત સાથે સરહદ વ્યવસ્થાપનમાં એક મોટા માળખાકીય પરિવર્તનની જાહેરાત કરી. શ્રી શાહે 6 દાયકા સુધી દેશની પ્રથમ સંરક્ષણ હરોળ તરીકે દોષરહિત સેવા આપવા બદલ સરહદ સુરક્ષા દળની પ્રશંસા કરી. તેમણે માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા 2,000થી વધુ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. શ્રી શાહે ભાર મૂક્યો કે સરક્રિક અને હરામીનાળા જેવા અગાઉના સંવેદનશીલ વિસ્તારો હવે વોચટાવર અને યોગ્ય કનેક્ટિંગ રોડથી મજબૂત બનાવાયા છે, જે ખાતરી આપે છે કે આગામી 2 વર્ષમાં સમગ્ર પ્રદેશ કોઈપણ બાહ્ય ખતરાથી સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે જણાવ્યું હતું કે ખેડૂતોને બીજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે 1,74,000 ક્વિન્ટલનો રાષ્ટ્રીય બીજ અનામત સ્થાપિત કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદના બીજા દિવસે મીડિયાને સંબોધતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 9,76,000 ખેડૂત ઓળખપત્રો બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ખેડૂતોને હવે વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અલગ દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્ર

0: સાથે હવામાન દેખરેખ અને ધુમ્મસની આગાહીને મજબૂત બનાવવાનું છે. તેમણે કહ્યું કે સ્કાયકાસ્ટને સુરક્ષિત, વધુ કાર્યક્ષમ અને હવામાન સ્થિતિસ્થાપક હવાઈ પરિવહન કામગીરીને ટેકો આપવા માટે વિકસાવાયું છે.
1: આજ હમ વિમાનન ક્ષેત્ર કે જરીયે દેશ કો એક ઇન્ટીગ્રેટેડ મોસમ નિગરાની સિસ્ટમ સમર્પિત કર રહે હૈ. યહ સિસ્ટમ હવાઈ યાત્રીઓ, એર ક્રુ ઓર પાયલટો કો મોસમ કા સટીક અનુમાન લગાને મે સક્ષમ બનાયેગા. ખાસકર ઉસ સમય જબ કોહરે ઓર ધુંધ વાલે મોસમ મે પ્રદૂષણ ઓર હવા મે મૌજૂદ અન્ય કણોં કે કારણ દૃશ્યતા કાફી પ્રભાવિત હોતી હૈ. યહ એક ઇન્ટીગ્રેટેડ ઉપકરણ સ્કાયકાસ્ટ કે માધ્યમ સે સંભવ હોગા.
0: સરકારે કહ્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો જથ્થો છે અને બધી રિફાઇનરીઓ શ્રેષ્ઠ રીતે કાર્યરત છે. નવી દિલ્હીમાં આંતરમંત્રી સ્તરીય પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે દરરોજ લગભગ 92,000 મેટ્રિક ટન એલપીજી ઉત્પાદન છે, અત્યાર સુધીનું સૌથી વધુ છે. શ્રીમતી શર્માએ કહ્યું કે સરકાર પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે.
2: मैं आप सभी के द्वारा सभी लोगों से अपील करना चाहूंगी कि सरकार सभी घरों तक एलपीजी सिलेंडर्स की उपलब्धता और डिलीवरी सुनिश्चित कराने के लिए हर संभव प्रयास कर रही है. इसके साथ सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है. इसलिए अफवाहों पर ध्यान न दें और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथोराइज्ड प्रोक्योरमेंट चैनल
0: બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના નિયામક ઓપીશ કુમાર શર્માએ જણાવ્યું હતું કે મંત્રાલય નાવિકોના કલ્યાણ અને અવિરત દરિયાઈ કામગીરી સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય, ભારતીય મિશન અને દરિયાઈ હિસ્સેદારો સાથે સંકલનમાં છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ અને અમારા એક ચેનલ AIR News_ABID ને ફોલો કરશો. ઓપરેશન સિંદૂર એક અભૂતપૂર્વ સફળતા હતી, જ્યાં ભારતે પાકિસ્તાનને 4 દિવસની અંદર યુદ્ધ વિરામ માંગવા માટે મજબૂર કર્યું. આ યુદ્ધ ભારતે અત્યાર સુધી લડેલા અન્ય તમામ યુદ્ધથી અલગ હતું. સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદૂર પર સ્મારક પુસ્તકનું વિમોચન કરતી વખતે આ નિવેદન આપ્યું. તેમાં ઉમેર્યું હતું કે આ પ્રકાશન ઐતિહાસિક અહેવાલોથી આગળ વધશે અને બહાદુર સૈનિકોના વ્યક્તિગત અનુભવો દર્શાવે છે. મંત્રીએ નોંધ્યું હતું કે તે આધુનિક યુદ્ધના માનવીય પરિમાણમાં પણ સમજ આપે છે, જ્યાં નેતૃત્વ, હિંમત, દબાણ હેઠળ નિર્ણય અને પ્રતિબદ્ધતા વ્યૂહરચનાને સફળતામાં રૂપાંતરિત કરે છે. સર્વોચ્ચ અદાલતે આજે નીટ પેપર લીક મામલામાં થયેલી ભૂલો માટે જવાબદારી પર ભાર મૂક્યો. જસ્ટિસ પીએસ નરસિંહા અને આલોક આરાધીની ખંડપીઠ આ મામલે અરજીઓની સુનાવણી કરી રહી છે, જેમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા લેવા માટે એનટીએને બદલવા અથવા પુનર્ગઠન કરવાનો નિર્દેશ આપવાની માંગણીનો સમાવેશ થાય છે. ખંડપીઠે કેન્દ્રને સોગંદનામું દાખલ કરવા કહ્યું અને જુલાઈના બીજા અઠવાડિયામાં સુનાવણી માટે આ કેસ મુલતવી રાખ્યો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને જણાવ્યું હતું કે સરકાર યુવાનોની ચિંતા કરે છે અને કોઈ ખામી ન રહે તેની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે પેપર લીકની ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હતી અને તે ન થવી જોઈતી હતી. ડીડી ન્યૂઝ સાથેના એક વિશેષ સાક્ષાત્કારમાં શ્રી પ્રધાને ખાતરી આપી હતી કે પુનઃપરીક્ષા પ્રક્રિયા યોગ્ય અને વ્યવસ્થિત રીતે કોઈપણ ભૂલો વિના હાથ ધરવામાં આવશે. તેમણે કાર્યને સુચારૂ રીતે પાર પાડવા માટે દરેકના સહયોગની પણ અપીલ કરી હતી.
3: જો ગલતી હોઈ હૈ હમારી ટ્રસ્ટ કો બ્રીચ કિયા ગયા હૈ, જો રક્ષક થા વહી ભક્ષક હુઆ, જો શિક્ષક કો હમને જિમ્મેવારી દિયા થા ક્વેશ્ચન બનાને કે લિયે, ઉન્હોને હી કોમ્પ્રોમાઇઝ હુઆ હૈ, ઉન્હી કે કારણ યે અવ્યવસ્થા શરૂ હુઈ હૈ. હમ બચ્ચો કી માનસિક સ્થિતિ કો સન્માન કરતે હૈ, ઉનકો સંભાલના ચાહતે હૈ, પર હમકો એક એરર ફ્રી એક્ઝામિનેશન દેને કા પૂરા હમારી પ્રયાસ હૈ.
0: સર્વોચ્ચ અદાલતે આજે કુસ્તીબાજ વિનેશ ફોગાટની એશિયન ગેમ્સ 2026 માટે આવતીકાલે અને 31 મેના રોજ યોજાનારી પસંદગી ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપી છે. જસ્ટિસ પીએસ નરસિંહા અને આલોકા આરાધીની ખંડપીઠે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા WFI દ્વારા ફોગાટની પસંદગી ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો. વડી અદાલતની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે વિનેશ જેવી પ્રતિષ્ઠિત ખેલાડીને ધ્યાનમાં લેવામાં વિવેક બુદ્ધિનો અભાવ હતો. વડી અદાલતે કહ્યું હતું કે કાયદાએ ખાતરી કરવી જોઈએ કે માતૃત્વ ફોગાટ જેવી મહિલા ખેલાડીઓને બાકાત રાખવાનું કારણ ન બને. આઈપીએલ ક્રિકેટ

ના ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે નવા ચંદીગઢના મહારાજા યાદવેન્દ્રસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સૌથી મહત્વપૂર્ણ ક્વોલિફાયર બે મુકાબલો રમાઈ રહ્યો છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો છે. હમણાં મળતા અહેવાલ મુજબ રાજસ્થાન રોયલ્સે 4 ઓવરમાં 2 વિકેટે 45 રન બનાવ્યા છે. આજની મેચની વિજેતા ટીમ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે ટકરાશે. ભારતીય સમૂહ પ્રત્યાયન સંસ્થા આઈઆઈએમસીએ આજે નવી દિલ્હીમાં મીડિયા અને મનોરંજનમાં તેની કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈએમએ એકેડમી શરૂ કરી છે. આ પ્રસંગે બોલતા માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ ચંચલ કુમારે જણાવ્યું કે એકેડમી 5 મુખ્ય સ્તંભો પર કાર્ય કરશે, જેમાં ક્ષમતા નિર્માણ, સંશોધન, નવીનતા અને ઇન્ક્યુબેશન, જવાબદાર એઆઈ અને નીતિ વિકાસ અને ઉદ્યોગ શિક્ષણ ઉદ્યોગ સહયોગનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દેશની જનસંખ્યાનું રક્ષણ કરવા સરહદોને સુરક્ષિત કરવી અને ગેરકાયદેસર સ્થળાંતર નાબૂદ કરવું ખૂબ જ મહત્વનું છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે બીજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા 1,74,000 ક્વિન્ટલ બીજ અનામત રખાયા. દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો જથ્થો હોવાનું કેન્દ્ર સરકારની ખાતરી. સર્વોચ્ચ અદાલતે નીટ પેપર લીક મામલામાં થયેલી ભૂલો માટે જવાબદારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર બે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે 7:30 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.